નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ વદ એકમ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 30 જૂન 2026 ને મંગળવાર. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

ગુના મારા બક્ષો બહુ નામી જોને ઓળે આવી યધરો બહુત ગુના મારા બક્ષો બહુ નામી એ જોને ઓળે આવી યધરો વડાને વિકાર કબૂને વ્યાપે રે રે એ મારો ગીરધારી

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. રચના ભાટી હરજી, કલાકાર માનભા કડવી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત શ્રી રામચરિત માનસ ગાન. આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ કૃષિ માહિતી અંતર્ગત મધમાખી ઉછેર વિશે માહિતી. પ્રસ્તુતિ કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે મધમાખી ઉછેરની, જેને એક વ્યવસાય તરીકે આપણે અપનાવી શકીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત પ્રાચીન કાળથી કૃષિ આધારિત દેશ રહ્યો છે. ખેતીની સાથે જો અન્ય વ્યવસાય કરવામાં આવે તો ખેડૂત સારો નફો મેળવી શકે છે, અને આ વ્યવસાયમાં મધમાખી ઉછેર, કે જેમાં એક ખેડૂત કે એક વ્યવસાયી સારો નફો મેળવી શકે છે, તેના વિશે વાત કરવી છે. આજે મધમાખી પાલન કે શહેદ ઉત્પાદનમાં ભારત મુખ્યત્વે પાંચમા સ્થાને છે, અને તેનાથી આપણે અંદાજ લગાવી શકીએ કે આ વ્યવસાયમાં કેટલી બધી તકો રહેલી છે, અને આ વ્યવસાયને ઓછા મૂડીરોકાણ સાથે શરૂ કરી શકાય છે. જો મધમાખી પાલનની વાત કરીએ તો આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે ગરમીના દિવસોમાં કોઈ ગામમાં અથવા તો કોઈ વિસ્તારમાં જે પરાગકણ જોવા મળે છે તેના પર નાની નાની માખીઓ ગણગણાટ કરતી જોઈ શકાય છે. આ નાની માખીને મધમાખી કહેવામાં આવે છે. આ માખી નાની હોય છે પણ મોટા કામની હોય છે. દૈનિક કાર્યોમાં જેમ કે દવાઓના સ્વરૂપમાં, ચહેરા માટે અથવા તો મીઠાશ માટે જે શહદનો કે મધનો ઉપયોગ કરવામાં આવે છે તે આ મધમાખીની દેન છે. તેણે એક મોટા વ્યવસાયનું સ્વરૂપ પણ ધારણ કરેલ છે, અને તેને લીધે ઘણા લોકો મોટા પ્રમાણમાં નફો પણ કમાઈ શક્યા છે. જો મધમાખીના પ્રકારની વાત કરીએ તો આ વ્યવસાય માટે ચાર પ્રકારની મધમાખીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે એપિસ મેલિફેરા, એપિસ ઇન્ડિકા, એપિસ ડોર્સોલા અને એપિસ ફ્લોરિયાનો સમાવેશ થાય છે. આ વ્યવસાય માટે એપિસ મેલિફેરા માખી સૌથી વધારે મધ ઉત્પાદન કરનાર શાંત સ્વભાવની માખીઓ છે, અને તેનું સરળતાથી પાલન કરી શકાય છે. મધમાખી પાલન માટે સૌથી મહત્વની સામગ્રી હોવી જરૂરી છે. તેમાં લાકડાના બોક્સ, ફ્રેમ બોક્સ, મોપર ઢાંકવા માટે કવર, ચાકુ, મધ અને મધ એકત્રિત કરવા માટે દ્રુમણીની જરૂર પડે છે. જો વાતાવરણની વાત કરીએ તો મધમાખી પાલન માટે એવા વાતાવરણીય સ્થાનની પસંદગી કરવી જોઈએ કે જ્યાં ફૂલોની ખેતી થાય છે. આ પ્રકારના સ્થાનમાં ઉદ્યોગમાં 20-80% વૃદ્ધિ થતી જોઈ શકાય છે, માટે એવા સ્થાનની પસંદગી કરવી આવશ્યક બને છે જ્યાં સૂરજમુખી, ગાજર, મરચાં, સોયાબીન વગેરે જેવા ફળ કે ઝાડ હોય તે વિસ્તારમાં સરળતાથી મધમાખી પાલન કરી શકાય છે. મધમાખી પાલનની સાવધાનીની વાત કરીએ તો જ્યાં મધમાખી ઉછેર કરવામાં આવે ત્યાંની આજુબાજુની જમીન સાફ હોવી જોઈએ. મોમી પતંગિયા, મોમી કીડા, અંગલવાર, ઉંદર, કીડીઓ, ઉડતા મંકોડા અને રીંછ પણ મધમાખીનો મુખ્ય દુશ્મન ગણાય છે, માટે ખૂબ જ જરૂરી છે કે આ બધા સ્થાનોને સ્વચ્છ રાખવામાં આવે. આમ તો મધમાખી પાલન માટે કોઈ નિશ્ચિત સમય નથી, તેને વર્ષમાં ગમે ત્યારે શરૂ કરી શકાય છે, પરંતુ આમ છતાં આ વ્યવસાય માટે જાન્યુઆરીથી માર્ચ અને નવેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો સમય સારો માનવામાં આવે છે. મધમાખીનો સમાવેશ લઘુ ઉદ્યોગમાં થાય છે, અને આ માટે વ્યવસાયની શરૂઆત કરતા પહેલા બજાર અંગે જાણકારી મેળવવી જરૂરી છે. ભારતમાંથી આશરે 30,000 મેટ્રિક ટનની આસપાસ મધની નિકાસ કરવા ઉપરાંત મધમાખી પાલન કરનાર મધને સીધા જ કંપનીઓમાં વેચાણ કરી શકે છે. સામાન્ય રીતે મધની કિંમત રૂપિયા 600 થી લઈને 2,000 પ્રતિ કિલો હોઈ શકે છે. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી એક વ્યવસાય તરીકે મધમાખી ઉછેરની. ફરી મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
0: તો આ હતી મધમાખી ઉછેર વિશેની કૃષિ માહિતી. રજૂઆત કાનન છાયાની હતી. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે જોઈએ હવામાન સમાચાર. આગામી 24 કલાક દરમિયાનની હવામાન ખાતાની આગાહી જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. આ ઉપરાંત સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવના છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાયના વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને ગુજરાતના ઉત્તર તેમજ દક્ષિણ કાંઠાના સાગરખેડુ ભાઈઓ માટે આગામી 24 કલાક દરમિયાન હવામાન મથક તરફથી તકેદારીની કોઈ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા.

7 અને 20 મિનિટે રજૂ કરીશું ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 વાગે હવેલી સંગીત. આજના કલાકાર છે મોહન જામરિયા. 7:55 મિનિટે પર્યાવરણની દૈનિક શ્રેણી. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં સાંભળશો તરતા ટાપુઓ વિશે માહિતી. રજૂઆત હિરલ માકડ. 8:30 વાગે ભજનોના દૈનિક કાર્યક્રમ નીરખને ગગનમાં અંતર્ગત ભજનોની સરવાણી વહાવશે રાજુભાઈ વંશ. આઠ અને 50 મિનિટે ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત સાંભળશો રવિન્દ્રનાથ ટાગોર અને કેળવણી. આ વિશેનો શ્રી સતીશ વ્યાસનો વાર્તાલાપ. 9:15 મિનિટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ સંગીતકાર કલ્યાણજીની જન્મતિથિ નિમિત્તે તેમણે જ સંગીતબદ્ધ કરેલા ગીતો માણી શકશો. 10:30 વાગે વડીલ મુરબ્બીઓ માટેના કાર્યક્રમ વૈવંદનામાં રજૂ કરીશું પ્રવૃત્તિમય નિવૃત્તિ. આ વિશે વિનોદભાઈ પંડ્યા સાથે મુલાકાત, ઉપરાંત ફિલ્મ ગીત. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમ આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્રથી, જે અંતર્ગત 11 અને 2 મિનિટે સાંભળશો વિવિધ ભારતી ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. 11:45 મિનિટે હિન્દી ગેરફિલ્મી ગીતો અને 12 અને 2 મિનિટે સાંભળશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

0: 12:30 વાગે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું, જે ભુજ કેન્દ્રનું પ્રદાન છે. 1:10 મિનિટે ભાલચંદ્ર શુક્લના કંઠે સુગમ રચનાઓ માણી શકશો. 12:15 વાગે ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી પ્રસારિત કરીશું. 2:40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો. અમારી સાંધ્યકાલીન સભામાં 5:10 મિનિટે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે રજૂ કરીશું સુગમ સંગીત. આજના કલાકાર છે ભદ્રાયુ ધોળકિયા. 6:30 વાગ્યાથી આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ધ ઓવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર T20 મેચની ફર્સ્ટ સેમિફાઇનલ રમતનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી. ક્રિકેટ કોમેન્ટ્રી દરમિયાન 7:09 મિનિટે પ્રાદેશિક સમાચાર અને 7:50 મિનિટે ગુજરાતી સમાચાર અમદાવાદ કેન્દ્રથી અને 8:45 મિનિટે હિન્દી સમાચાર અને 9 વાગે અંગ્રેજી સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. બરાબર 6:55 મિનિટે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.
1: AM આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતાં પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. अथ वार्ताः. नवदिल्ल्यां राष्ट्रपतिभवने ह्यः 26+2000 द्वितीय रक्षा अलंकरण समारोहे राष्ट्रपतिः द्रौपदी मुर्मुवर्या शौर्य पुरस्कारान् प्रदत्तवती. शौर्य पुरस्काराः रक्षा सैन्य बलानां, केन्द्रीय सशस्त्र आरक्षक बलानां, केन्द्र शासित आरक्षकाणां, कार्मिकाणां च कृते प्रदीयन्ते. एते पुरस्काराः सशस्त्र बलानां, केन्द्रीय सशस्त्र आरक्षि बलानां, अन्य सुरक्षा अभिकरणानां च कार्मिकाणां असाधारण शौर्य कार्यान् उद्दिश्य प्रदीयन्ते. राष्ट्रपतिना समारोहे 7 सर्वोत्तम युद्ध सेवा पदकानि, 30 परम विशिष्ट सेवा पदकानि, 12 उत्तम युद्ध सेवा पदकानि, 50 अतिविशिष्ट सेवा पदकानि च वितरितानि. उपराष्ट्रपतिः सीपी राधाकृष्णनवर्यः, रक्षामन्त्री राजनाथसिंहः, अन्ये केन्द्रीयमन्त्रिणः, सशस्त्रसेनायाः वरिष्ठाः अधिकारिणश्च अस्मिन् अवसरे उपस्थिताः आसन्. राष्ट्रपतिः मुर्मुः वर्या इतः पूर्वम् अस्मिन् मासे 8 दिनांके राष्ट्रपतिभवने रक्षा अलंकरण समारोहे प्रथमचरणस्य शौर्य पुरस्कारान् प्रदत्तवती. प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः अवदत् यत् तस्य सेशेल्स देशस्य यात्रा महत्वपूर्णैः परिणामैः पूरितम् आसीत्, येन भारत सेशेल्स देशयोः मैत्री प्रवर्धिता भविष्यति. सामाजिकान्तर्जालीये सन्देशे प्रधानमंत्री अवदत् यत् विगत 15 वर्षेषु उभयोः देशयोः मध्ये सम्बन्धः सुदृढविश्वासेन संयुक्तप्रगतिना च चिह्नितः अस्ति. यदा तु आगामि 50 वर्षाणि नवान्वेषणेन सुस्थिरतया संयुक्तसमृद्ध्या च निर्धारिताः भविष्यन्ति. सः सेशेल्स देशस्य स्वातन्त्र्यस्य 50तमे वर्षे राष्ट्रियदिवसस्य समारोहे भागग्रहणाय हर्षं प्रकटितवान्. श्रीमोदी सेशेल्स देशस्य राष्ट्रपत्ये डॉक्टर पैट्रिक हर्मिनी इत्यस्मै सेशेल्स देशस्य सर्वकाराय, जनानां च स्नेहाय धन्यवादम् अददात्. राष्ट्रिय निवेशावसंरचना कोषस्य नीफ इत्यस्य कृते सर्वकारस्य समग्र प्रतिबद्धता अधुना 60,000 कोटि रूप्यकाणि अभवत्. एतत् उपक्रमं मूलसौकर्याणां कृते अन्येषु राष्ट्रिय महत्वपूर्णेषु क्षेत्रेषु च केन्द्रस्य निवेशप्रतिबद्धतां प्रदर्शयति. केन्द्रीय मन्त्रिमण्डलेन गतसप्ताहे आधारभूत संरचना निवेशस्य गतिं वर्धयितुं, देशे संस्थागत मूलधनम् उत्प्रेरयितुं च निधौ 30,000 कोटि रूप्यकाणां अतिरिक्त निवेश प्रतिबद्धतानुमोदिता. केन्द्रीय कृषि कृषक कल्याण मन्त्री शिवराज सिंह चौहानः अद्य आरभ्य पूर्वोत्तरस्य 2-दिवसीय यात्रायां भविष्यति. श्री चौहानः असम राज्यस्य गुवाहाटी नगरे उच्चस्तरीय

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વડોદરા ખાતે યોજાયેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. ત્યારબાદ સાંજે 2 દિવસીય કોન્ફરન્સનું સમાપન થશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટઅપ પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીઝને નવેસરથી વ્યાખ્યાયિત કરતા પ્રવાહો અંગે રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીસના વિષય પર પેનલ ચર્ચા સાથે બીજા દિવસની કોન્ફરન્સની શરૂઆત થશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશદ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી રાજીવ રતનસિંહ પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આજે દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. રાજ્યના મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આરંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં પરિષદનું ઉદઘાટન કરાયું હતું, જેમાં મધ્ય ગુજરાત માટે 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તક ઊભી થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રોકેમિકલ્સના વિસ્તરણ માટે 4475 કરોડ રૂપિયા અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે 2000 કરોડ રૂપિયાના રોકાણોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં મધ્ય ગુજરાતની વીજીઆરસીના પ્રથમ દિવસે વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરી. તેમણે ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ડોક્ટર એલેક્ઝાન્ડર પોલિશચુક સાથે બેઠક કરી ફાર્માસ્યુટિકલ, ખેતી અને નવીનીકરણીય ઉર્જા તથા ગ્રીન હાઇડ્રોજનના ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી અંગે ચર્ચા કરી. શ્રી પટેલે લાંબા ગાળાની સમૃદ્ધિ માટે બંને દેશો વચ્ચેના સંબંધો પર મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. મુખ્યમંત્રીએ મુંબઈ સ્થિત આયર્લેન્ડના કોન્સુલ જનરલ પેટ્રિક ડફી સાથે પણ બેઠક કરી. બેઠકમાં સ્કિલ ડેવલપમેન્ટ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ક્ષેત્રે સહયોગ વધુ ગાઢ બનાવવા પરસ્પર ચર્ચા વિમર્શ કરાયો. દરમિયાન ભારતમાં કઝાકિસ્તાનના રાજદૂત અઝામત યેસ્કારેયેવે ગાંધીનગરમાં લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026 પાછા ખેંચી લીધા છે. પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઉભી થયેલી વિક્ષેપની સ્થિતિ દરમિયાન સરકારે પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવ સ્થિર રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવમાં થયેલા તીવ્ર વધારાથી રિટેલ ગ્રાહકોનું રક્ષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરિણામે કેટલાક ઔદ્યોગિક, વ્યાવસાયિક અને સંસ્થાકીય ગ્રાહકોએ રિટેલ આઉટલેટ્સ પરથી ઇંધણ મેળવવાનું શરૂ કર્યું, જેના લીધે ઇંધણના અન્યત્ર ડાયવર્ઝન, સંગ્રહખોરી અને કાળાબજારની ઘટનાઓ સામે આવી, જેણે ઇંધણના ન્યાય વિતરણને અસર કરી હતી. બોટાદ નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર ઓટલા અને શાક માર્કેટ વિસ્તારમાં થતી ગીચતાને કારણે ટ્રાફિકની સમસ્યા વધતી હોવાથી નગરપાલિકા દ્વારા પોલીસ ટીમ સાથે રાખી ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મેગા ડ્રાઈવમાં ગત સાંજ સુધી

0: માં શાકમાર્કેટ વિસ્તારમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા હતા તો અમરેલી શહેરમાં પણ દબાણ હટાવ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપ્યા બાદ મોટાભાગના દબાણકારોએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર કર્યા હતા અને બાકી રહેલ જગ્યા પર નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગે પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 50થી વધુ અધિકારીઓ જોડાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે 3 દિવસના વિરામ બાદ ફરીથી ટ્યુશન ક્લાસમાં ફાયર સલામતી અંગેની ચકાસણીની ઝુંબેશ શરૂ કરી હતી. આ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફાયર NOC અને ફાયર સલામતીની વ્યવસ્થાની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર NOC વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસીસ ઝડપાઈ આવતા મહાનગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણેય ક્લાસ સીલ કરી દીધા હતા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદો અર્પણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે નટ અને મદારી સમાજના લાભાર્થી પરિવારોને પ્લોટ ફાળવણીના દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. પ્લોટની ફાળવણી લાભાર્થી પરિવારોને આવાસ, શિક્ષણ, આરોગ્ય, રેશનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે. વર્ષ 2021થી પડતર આ મુદ્દો વહીવટીતંત્રના સંકલિત પ્રયાસોથી ઉકેલાયો હોવાનું જનકલ્યાણના પ્રમુખ સુરેશ રાઠોડે જણાવ્યું હતું.
1: વર્ષોથી રખડતા ભટકતા જેના નામ સરનામા વગરના ઓળખ વગરના લોકોને આજે જે ઓળખનું સરનામું મળ્યું છે એ બદલ વિચરતી અને વિમુખ જાતિના નટ અને મદારી સમાજના લોકો ખૂબ ખૂબ આભાર માને છે, આનંદી ઉત્સાહિત છે અને સમગ્ર વહીવટીતંત્રમાં આભાર માનીએ છીએ.
0: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા અષાઢી બીજના દિવસે 16મી જુલાઈના રોજ યોજાશે. સલામતીની અભેદ વ્યવસ્થા વચ્ચે આ યાત્રા યોજાશે ત્યારે આ વર્ષે પોલીસે ઈ વ્હીકલ દ્વારા પેટ્રોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો તેમ અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
2: इस तैयारी के भाग स्वरूप में आज पूरे रथ यात्रा के रूट के ऊपर 100 से ज्यादा ईवी वाहनों के द्वारा पेट्रोलिंग करने में आ रही है. हर साल पुलिस के द्वारा सारे रूट के ऊपर पेट्रोलिंग और एरिया डोमिनेशन के लिए व्हीकल के द्वारा फ्लैग मार्च और पेट्रोलिंग करी जाती है. इस साल क्लीन और ग्रीन पहल के अंतर्गत 100 से ज्यादा ईवी टू व्हीलर वाहनों द्वारा समग्र रथ यात्रा के रूट ऊपर पेट्रोलिंग है वो करने में आ रही है.
0: ગુજરાતમાં આગામી 7 દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા છે, જેમાં 5 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારે અને ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આ માટે ઓરેન્જ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. તટીય વિસ્તારોમાં પવનની ઝડપ 15-20 નોટ અને ઝોકા 25 નોટ સુધી પહોંચી શકે તેવી હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે શક્યતા વ્યક્ત કરી છે.
3: आज का जो तटीय क्षेत्र में पवन का दिशा रहने का स्थिति रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा. स्टीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो स्पीड रहेगा 15-20 नॉट गस्टिंग जो स्पीड रहेगा, जो झोंका रहेगा 25 नॉट जाने का संभावना भी रहेगा. अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई दिया गया है और 1-2 स्पेल बारिश का भी संभावना रहेगा और अधिकतम तापमान जो है 40 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना बताया गया है.
0: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું આગમન થઈ રહ્યું છે ત્યારે 33 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ 2 ઇંચથી વધુ વરસાદ સુરત જિલ્લાના સુરત શહેર અને તાપી જિલ્લાના વાલોડમાં નોંધાયો છે, જ્યારે સુરતના માંગરોળ, કામરેજ, પલસાણા, અરેઠ અને વલસાડ જિલ્લાના ઉમરગાંવમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકામાં હળવા વરસાદી ઝાપટા થયા છે. દરમિયાન નવસારી જિલ્લાના ચીખલી, વાંસદા અને ખેરગામમાં હળવો વરસાદ થયો છે. ગઈકાલ સાંજ સુધીમાં ચીખલીમાં 18 મિલીમીટર, વાંસદામાં 3 અને ખેરગામમાં 7 મિલીમીટર વરસાદ નોંધાયો છે. તો ચોમાસું લંબાતા ગણદેવીમાં આદિવાસી મહિલાઓએ મેહુલીઓ કાઢી વરસાદને રીઝવવા માટે પરંપરા નિભાવી હતી. મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આજે વીજ પુરવઠો બંધ રહેશે. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લુણાવાડામાં આવેલ 66 કિલોવોટ સબસ્ટેશનમાં આવેલ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વીજ કાપ મુકાશે. ચોમાસા પહેલા રિપેરિંગની કામગીરી માટે આજે પુરવઠો બંધ કરવામાં આવશે. નવસારી જિલ્લાના ધરમપુર ખાતે યોજાયેલી ઓપન ખોખો સ્પર્ધામાં વાંસદા તાલુકાની ટીમ રનરઅપ વિજેતા થઈ છે. ધરમપુર SMC હાઈસ્કૂલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વાંસદા તાલુકાની ટીમ વિજેતા બની છે. ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત પહેલા જ દિવસે 91.93%

0: લક્ષ્યાંક હાંસલ થયો. પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવીને 0-5 વર્ષની વયજૂથના બાળકોને પોલિયો રસીકરણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગઈકાલે 7,072 કરોડના રોકાણ કરારો થયા. મુખ્યમંત્રીએ વિવિધ દેશોના રાજદૂતો સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગેની ચર્ચા કરી. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. બોટાદ અને અમરેલીમાં ગેરકાયદે દબાણો હટાવાયા. જામનગરમાં 3 ટ્યુશન ક્લાસીસ સીલ કરાયા. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઈ વાહનો સાથે પેટ્રોલિંગ કરશે અને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ. હવામાન વિભાગની રાજ્યમાં વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમના આરંભે સાંભળશો ફિલ્મ ક્રાંતિવીરનું આ ગીત, જેને ગાયું છે પ્રફુલ દવે, સપના અવસ્થી, સુદેશ ભોસલે અને સાથીઓએ. સંગીતકાર આનંદ મિલિંદ, ગીતકાર સમીર.

આરતી મુખર્જી અને જસપાલ સિંઘના યુગલ સ્વરમાં ફિલ્મ ગીત ગાતા ચલના આ ગીત સાથે જ ફિલ્મી ભક્તિ સંગીત અહીં પૂરું થયું. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ હવેલી સંગીત. આજના કલાકાર છે મોહન ઝામરિયા. તો પ્રથમ રચના સાંભળશો છિત સ્વામીની.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી હવેલી સંગીત. તો હવે સાંભળશો મોહન જામરિયાના કંઠે આ અંતિમ રચના નંદદાસની.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોહન જામાડિયારના કંઠે હવેલી સંગીત, પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. થોડી જ વારમાં સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું. અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગર ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં રાષ્ટ્રપતિ આવતીકાલે અનંતપુરમ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. બહાદુરી બદલ રાષ્ટ્રપતિ ભવનમાં બીજા સંરક્ષણ સન્માન સમારોહમાં આ શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા છે. સાંભળી એક અહેવાલ.
1: રાષ્ટ્રપતિની સમારોહમાં 7 સર્વોત્તમ યુદ્ધ સેવા પદક, 30 પરમ વિશિષ્ટ સેવા પદક, 12 ઉત્તમ યુદ્ધ સેવા પદક ઓર 56 અતિ વિશિષ્ટ સેવા પદક પ્રદાન કિયે. અતિ વિશિષ્ટ સેવા પદક પાને વાલોમાં એયર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ વાર્ષ્ણે ઓર વાઇસ એડમિરલ આનંદ વાઈ સરદેસાઈ શામિલ હૈ. સર્વોત્તમ યુદ્ધ સેવા પદક સે સમ્માનિત હોને વાલોમાં લેફ્ટનન્ટ જનરલ પ્રતીક શર્મા, એયર માર્શલ નાગેશ કપૂર ઓર લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘઈ શામિલ હૈ. પરમ વિશિષ્ટ સેવા પદક પાને વાલોમાં વાઇસ એડમિરલ સંજય વાત્સયન, લેફ્ટનન્ટ જનરલ મનજિંદર સિંહ ઓર એયર માર્શલ આશુતોષ દીક્ષિત શામિલ હૈ. ઉત્તમ યુદ્ધ સેવા પદક થી સમ્માનિત હોને વાલો મેં લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ, એયર માર્શલ મનીષ ખન્ના ઓર વાઇસ એડમિરલ તરુણ સોપ્તી શામિલ હૈ. સૌમ્ય શરણ કે સાથ અમન યાદવ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: ગુજરાતના વડોદરામાં ચાલી રહેલી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી એરોસ્પેસ સંરક્ષણ અંગે આત્મનિર્ભર ભારત અંગે તેમનું વક્તવ્ય આપશે. બીજા દિવસની શરૂઆતમાં ફ્યુચર ફૂડ્સ એન્ડ સ્માર્ટા પ્રોસેસિંગ ફૂડ ઇન્ડસ્ટ્રીને અસર કરતા પ્રભાવો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ક્વોન્ટમ કમ્પ્યુટરિંગ અને ક્વોન્ટમ ટેકનોલોજીના વિષય પર પેનલ ચર્ચા સાથે જ દિવસ દરમિયાન ઉર્જા, મત્સ્ય ઉદ્યોગ, પર્યાવરણને લગતા વિવિધ વિષયો અંગે પણ સેમિનાર અને પેનલ ચર્ચા યોજાશે. વડોદરામાં ગઈકાલથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો હતો, જેમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણો કરારો કરાયા હતા, જેનાથી રાજ્યમાં 1200થી વધુ નવી રોજગારીની તકો ઊભી થશે. આ ઉપરાંત એમએસએમઈ ક્ષેત્રે ડિજિટલ વિસ્તાર અને એઆઈને વેગ આપવા માટે આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગિફ્ટ સિટી, ભારતનું આંતરરાષ્ટ્રીય નાણાકીય પ્રવેશ દ્વાર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓના પેટ્રોલ પંપ દ્વારા મોટર સ્પિરિટ અને હાઈ સ્પિરિટ ડીઝલના વેચાણ અને વિતરણને નિયંત્રિત કરતા અસ્થાયી નિયામક પગલાંને 1 જુલાઈ 2026થી પાછા ખેંચી લીધા છે.
2: मंत्रालय के अनुसार पश्चिम एशिया संकट के दौरान अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें बढ़ गई हैं, लेकिन सरकार ने आम लोगों को राहत देने के लिए पेट्रोल और डीजल की खुदरा कीमत में बढ़ोतरी नहीं की. इससे खुदरा और थोक कीमतों में अंतर आ गया है. इसी वजह से 12 जून में अस्थायी प्रतिबंध लगाए गए थे. इसके तहत एक ग्राहक या वाहन को एक दिन में अधिकतम 200 लीटर डीजल देने की सीमा तय की गई थी. इसका उद्देश्य काला बाजारी और जमाखोरी रोकना तथा सभी उपभोक्ताओं को पेट्रोल और डीजल की पर्याप्त उपलब्धता सुनिश्चित करना था. मंत्रालय ने कहा कि अब देश में पेट्रोल और डीजल की आपूर्ति सामान्य हो गई है, इसलिए जनहित में इन अस्थायी प्रतिबंधों को वापस लेने का फैसला लिया गया है. अमन की रिपोर्ट के साथ आकाशवाणी समाचार के लिए आदित्य प्रताप सिंह.

0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તંત્રએ રખડતા કૂતરાઓના હુમલા, જાહેર સલામતી અને ન્યાયિક નિર્દેશોનું પાલન કરવાના હેતુથી પગલાં મજબૂત કરવા માટે કામ કરી રહ્યું છે. એ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્દેશો જાહેર કર્યા છે. તમામ સંબંધિત વિભાગોને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા નિર્ધારિત સમયમર્યાદામાં લાગુ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. આ માર્ગદર્શિકાનો હેતુ બાળકો, મહિલા અને જાહેર માર્ગો ઉપર સતત કાર્યરત લોકોની સલામતીનો છે. અમેરિકા અને ઈરાન આજે કતારની રાજધાની દોહામાં હોર્મુઝ સ્ટ્રેટ પરના વિવાદને ઉકેલવા માટે વાટાઘાટો કરશે. આ બેઠક અમેરિકા અને ઈરાન વચ્ચે જળમાર્ગ પર ફરી તણાવ વચ્ચે થઈ રહી છે, જેના દ્વારા વિશ્વના 20% ક્રૂડ ઓઇલની વહન થાય છે.
1: विश्व के लगभग 20% कच्चे तेल का परिवहन इसी जलमार्ग से होता है. हाल के दिनों में दोनों देशों के बीच मिसाइल हमलों के कारण हॉर्मुज जलडमरू मध्य में जहाजों की आवाजाही और व्यापार प्रभावित हुआ. हालांकि दोनों देशों ने कल अस्थायी युद्ध विराम पर सहमति जताई है. इस महीने हुए समझौता ज्ञापन की अलग अलग व्याख्या के कारण दोनों देशों के बीच फिर तनाव बढ़ गया था. दोनों देशों के बीच होने वाली इस वार्ता में सुरक्षित नौवहन, व्यापार क्षेत्र में तनाव कम करने के उपायों पर चर्चा होने की संभावना है. समाचार कक्ष से शक्ति सिंह.
0: ભારતીય સેનાએ મીડિયા રિપોર્ટ્સને ફગાવી દીધા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીની પીપલ્સ લિબરેશન આર્મી PLA તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં ઘૂસીને કેમ્પ બનાવ્યા છે. સેનાએ રિપોર્ટ ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાનની જમીન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે પાકિસ્તાન દ્વારા આ આક્રમકતાનું સ્પષ્ટ કૃત્ય અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ પર હુમલો છે અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે સીધો ખતરો છે. ભારતે અફઘાનિસ્તાનના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે, જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે, અને ઘાયલો વહેલા સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે. ભારતે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે તેના અટલ સમર્થનનો પણ પુનરુચ્ચાર કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ભારતીય ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના હેતુથી 2 મુખ્ય નિર્ણયોની જાહેરાત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યા છે.
2: फैसलों का उद्देश्य भारतीय सिनेमा को वैश्विक स्तर पर अधिक प्रतिस्पर्धी बनाना और फिल्म निर्माण के लिए बेहतर माहौल तैयार करना है. सूचना और प्रसारण मंत्रालय ने प्रसार भारती के अध्यक्ष प्रसून जोशी की अध्यक्षता में एक उच्च स्तरीय अध्ययन समूह का गठन किया है. ये समूह भारतीय सिनेमा के सामने मौजूद अवसरों और चुनौतियों का अध्ययन कर उद्योग को मजबूत बनाने के सुझाव देगा.
0: પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા UCC લાગુ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે ગુરૂવારે નિર્ધારિત રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં બિલનો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કરાશે. ગુજરાત, ઉત્તરાખંડ અને આસામના મોડેલને અનુસરીને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવી છે. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા પહેલા સુરક્ષા એજન્સીઓએ પંજાબથી જમ્મુ અને કાશ્મીર સુધીના યાત્રા માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત સાથે દરેક ગતિવિધિ પર ધ્યાન રાખી રહ્યા છે. 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રા માટે શ્રદ્ધાળુનો પહેલો સમૂહ જમ્મુ પહોંચ્યો છે. સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તે સાથે હવે આ ભંડોળ 60,000 કરોડ રૂપિયા થયું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી.
3: આજના અખબારોમાં વિવિધ સમાચારો છપાયા છે. ગુજરાત સમાચાર અને નવ ગુજરાત સમય લખે છે કે દિલ્હીમાં નવી ઇવી પોલિસી, 2028થી પેટ્રોલ ટુ વ્હીલર બંધ, ઇલેક્ટ્રિક વાહનોને 1 લાખ સુધીની સબસીડી. પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો, 40ના મોતના સમાચાર સંદેશે પ્રથમ પાને છાપ્યા છે અને ફૂલછાબે પણ આ જ સમાચાર મુખ્ય મથાળે લીધા છે. દિવ્ય ભાસ્કર લખે છે કે 2029થી અમરનાથ ગુફા સુધી કેબલ કાર ચલાવવાની તૈયારી. સ્થાનિક સમાચારોમાં 3 વાયબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં 13.30 લાખ કરોડના રોકાણ માટે 9,499 MOU થયા. 5 જિલ્લાના 3,611 એકર વિસ્તારમાં 8 નવી GIDCની સ્થાપના કરાશે અને ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી

0: મુર્મુએ સંરક્ષણ સન્માન સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા. વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આજે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના હસ્તે સમાપન થશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણો પાછા ખેંચ્યા. પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવાનો નિર્ણય લીધો. આગામી 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે સુરક્ષા એજન્સીઓ સજ્જ બની. શ્રદ્ધાળુઓનું પહેલું જૂથ જમ્મુ પહોંચ્યું અને સરકારે રાષ્ટ્રીય રોકાણ અને માળખાગત ભંડોળ માટે વધારાના 30,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ પર્યાવરણની દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટમાં તરતા ટાપુઓ વિશે માહિતી આપશે હિરલ માકડ. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે વાત કરવી છે તરતા ટાપુઓ વિશે. ભારત વર્ષમાં તરતા ટાપુઓ આવેલા છે. પાણીમાં તરતા આ ટાપુઓનું સરનામું છે ઉત્તર પૂર્વ ભારતનું મણિપુર રાજ્ય. મણિપુર રાજ્યમાં લોકટક નામનું સરોવર આવેલું છે. આ સરોવરની જળસપાટી ઉપર તરાપાની જેમ તરતા સેંકડો નાના મોટા ટાપુઓની હારમાળા આવેલી છે. સામાન્ય રીતે સમુદ્ર, નદી કે સરોવરમાં આવેલા ટાપુઓ ખડકો અને માટીના બનેલા હોય છે અને જળસપાટીની નીચે જમીન સાથે સજ્જડ જોડાયેલા હોય છે. આથી તેમનું હલનચલન થવું અશક્ય છે. મણિપુરમાં લોકટક સરોવરમાં આવેલા ટાપુઓનો મિજાજ થોડો અલગ છે. આ ટાપુઓ ક્યારેક આખા દિવસમાં સેંકડો ફૂટનું અંતર કાપી નાખે છે. મણિપુરી ભાષામાં ફુમડી તરીકે ઓળખાતા આ ટાપુઓ ઉપર કાનફૂટી, જંગલી ઘાસ અને વેલાઓ વડે ગૂંથાયેલી કુદરતી ચાદરો છે. આ લીલીછમ ચાદરોની જાડાઈ આશરે 5 ફૂટ જેટલી છે, પણ જળસપાટી ઉપર ફક્ત 2 ફૂટ જેટલી જોઈ શકાય છે, જ્યારે બાકીનો ભાગ પાણીની અંદર ડૂબેલો રહે છે. આમ છતાં આ ચાદરો પાણીમાં ડૂબી જતી નથી. આમ થવાનું કારણ કાનફૂટી નામક વનસ્પતિ છે. કાનફૂટીની અદભુત તરણ શક્તિ આવા ટાપુઓને ડૂબતા બચાવે છે. કાનફૂટીને કુદરતે અનેક બોયા વડે સજ્જ કરેલી છે અને આ દરેક બોયું વળી એકદમ એર ટાઈટ છે. આથી કાનફૂટી પાણી ઉપર હંમેશા રબરના દડાની માફક તરતી રહે છે. કાનફૂટીને વળગેલા અન્ય છોડ અને વેલાઓ પણ તેની સાથે તરતા રહે છે. આ પ્રકારના તરતા ટાપુઓ ભારતમાં મણિપુર સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી અને આ ટાપુઓ ઉપર રચાયેલી વન્યજીવોની વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એકમાત્ર મણિપુર સિવાય જગત આખામાં બીજે ક્યાંય નથી. મણિપુર રાજ્યમાં વનસ્પતિઓના બનેલા આવા તરતા ટાપુઓ આવેલા છે એ જાણીને રાજી થવા જેવું નથી, કારણ કે પોતાની આગવી તોડવાની છટાને કારણે ડાન્સિંગ ડિયર્સ તરીકે વિશ્વમાં પ્રખ્યાત એવા મૂળ સાંગાઈ નામના હરણોનું આ નિવાસસ્થાન છે. અને દુઃખની વાત એ છે કે સાંગાઈ હવે લુપ્ત થવાના આરે છે. સાંગાઈ લુપ્ત થવાનું એકમાત્ર કારણ લોકટક તળાવમાં ભરાતું પાણી છે. વાત તરત જ સમજાઈ જાય એવી નથી, એટલે વિગતે સમજીએ. ડાન્સિંગ ડિયર્સ તરીકે જાણીતા સાંગાઈ હરણોનું કાયમી નિવાસસ્થાન મણિપુરમાં આવેલા આ તરતા ટાપુઓ છે. સાંગાઈ આ તરતા ટાપુઓ પર છેલ્લા 800 વર્ષથી રહે છે. એક સમયે તેની વસ્તી આ ટાપુઓ પર હજારોની સંખ્યામાં હતી. આજે આ ટાપુઓ પર તેમની સંખ્યા 100 કરતા પણ ઓછી છે. લોકટક સરોવરમાં દર વર્ષે ભરાતું પાણી ખુદ સરોવરનું ક્ષેત્રફળ વધારી દે છે, જ્યારે બીજી બાજુ સરોવરમાં કાનફૂટી, વેલા તથા અન્ય વનસ્પતિઓ ધીરે ધીરે ઘટી રહી છે. જો કે અહીં વિરોધાભાસ જોવા મળે છે કે પાણી વધે છે અને વનસ્પતિઓ ઘટી રહી છે. સામાન્ય રીતે નદી સરોવરમાં પાણી વધે એટલે વનસ્પતિઓ વધવી જોઈએ, પણ લોકટક સરોવરની વનસ્પતિઓ થોડી અલગ છે. આથી સરોવરની જળસપાટી જેટલી ઓછી એટલી કાનફૂટીની સગવડતા વધારે. આ સરોવરની જળસપાટી વધારવામાં વરસાદ ઉપરાંત સરોવરની નજીક આવેલી મણિપુર નદી ઉપર વીજ ઉત્પાદન કરવા માટે બાંધવામાં આવેલો ડેમ છે. સન 1983માં મણિપુર નદી ઉપર ઇથાઈ બેરેજ નામનો બંધ બાંધવામાં આવ્યો. એ પછી વખતો વખત લોકટક સરોવર છલકાતું રહ્યું છે. આમ થવાથી કાનફૂટી અને તેની સાથે વળગેલી અન્ય વનસ્પતિઓ પાણીની સપાટી સાથે તળિયાથી વધુ ને વધુ ઊંચે ચડતી જાય છે. આ બધી વનસ્પતિઓના ટૂંકામાં તળિયામાં સ્થાયી થયેલા પોષક દ્રવ્યો મેળવી શકતા નથી, એટલે ધીરે ધીરે નબળા પડતા જાય છે. લોકટક સરોવરના આવા તરતા ટાપુઓ પર વર્ષોથી વસતા સાંગાઈ હરણો ફક્ત આ ટાપુ પર થતા જંગલી ઘાસ ખાઈને જ પોતાનો ગુજારો કરે છે. આથી જો ટાપુ છોડીને મુખ્ય જમીન ઉપર આવવાથી તેમના માટે સૌથી મોટો પ્રશ્ન ખોરાકનો ઉભો થાય, કારણ કે તરતા ટાપુઓ પર થતા ઘાસ સિવાય અન્ય એકેય ખોરાક તેમને માફક આવતો નથી.

તો આ હતી પર્યાવરણ વિષયક 5 મિનિટમાં તરતા ટાપુઓ વિશેની માહિતી. રજૂઆત હિરલ માકડની હતી. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.

0: resolved the dispute over the Strait of Hormuz. And in football, Brazil enter round of 16. And with that, we end the morning news. Have a nice day.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં.

નિરખને ગગનમાં કાર્યક્રમ અંતર્ગત આજે આપ રાજુભાઈ વંશના કંઠે ભજનો માણી શકશો. તો પ્રસ્તુત છે પ્રથમ રચના અખા ભગતની.

0: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
1: જી,
0: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
1: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
0: પણ એ કેવી રીતે થશે?
1: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
0: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
1: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
0: બસ
1: બસ,
0: સમજી ગયો.
1: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે સાંભળશો રાજુભાઈ વંશના કંઠે દાસ સબોની આ રચના.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. તો હવે સાંભળશો આ અંતિમ રચના નરસિંહ મહેતાની રાજુભાઈ વંશના કંઠે.

0: નરસિંહ મહેતાની આ રચના સાથે જ ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ આકાશવાણી.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ રવિન્દ્રનાથ ટાગોર અને કેળવણી, આ વિષયનો શ્રી સતીશ વ્યાસનો ગુજરાતી વાર્તાલાપ.
1: નમસ્કાર. રવિન્દ્રનાથજીના કેળવણી વિચાર અને કાર્યનું સ્મરણ કરું છે. ગુરુદેવે કેળવણીના વિચાર અને વ્યવહારમાં મૂકેલ કેટલાક કાર્યો 150 વર્ષ પછી આજના સંદર્ભે કેટલા પ્રસ્તુત છે તે અંગે થોડું ચિંતન કરીએ. ગુરુદેવના મતે કેળવણી એ ચાર બંધ દિવાલોમાં શુકપાઠ કરતા કરતા કોઈ એક શબ્દોના ગુચ્છને ગળી જવાની ક્રિયા નહીં, પરંતુ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયના સમન્વયથી પ્રકૃતિને આત્મસાત કરવાની ક્રિયા છે. ગુરુદેવના ઈશ્વરનો વાસ જેમ દેવળમાં નહીં પરંતુ સમસ્ત જગતમાં હતો, તે રીતે તેમની કેળવણી પણ સર્વવ્યાપી હતી. તેઓ જ્ઞાનને સમજણને કોઈ એક સીમાળામાં બાંધી રાખવાના મતના નહોતા. સર્વવ્યાપી ઈશ્વરને જેમ એક મૂર્ત સ્વરૂપ આપી આપણે મંદિરમાં સ્થાપી અને તેની વ્યાપકતાનો છેદ ઉડાડી દઈએ છીએ અને તે રીતે તેની સેવા નથી કરતા પરંતુ તેને સંકીર્ણ બનાવીએ છીએ, તે જ રીતે કેળવણીને ચાર દિવાલમાં કાળા લીલા પાટિયામાં સમાવીએ છીએ ત્યારે તેની વ્યાપકતાને વિશ્વવ્યાપીપણાને નુકસાન પહોંચાડીએ છીએ. આ વિચારધારા પર ગુરુદેવ કામ કરતા. આ જ્ઞાન અને સમજણ અમસ્તુ જ નહોતું પ્રગટ્યું, પણ સ્વાનુભવમાંથી ઉઘડ્યું હતું. અવિસ્મરણીય સ્વાનુભવ વિશ્વને રવિન્દ્રનાથે હંમેશા સચેતન સ્મૃતિ મંજુષામાં સંઘર્યું છે. અન્ય કોઈ વ્યક્તિને કદાચ આ અનુભવ વિસ્મૃત થઈ જાય, પરંતુ આ તો રવિન્દ્રનાથ હતા. આ સ્વાનુભવોના વૈશ્વિક સ્તરના મહાનુભાવોના અનુભવોની વિગત વાતો અને વાર્તાલાપ ભેળા તેના અદભુત સંમિશ્રણથી એક કેળવણીકારનો પિંડ ઘડાયો અને જગતને અનુપમ અનૂઠો અનન્ય પ્રયોગ મેળો શાંતિ નિકેતન શ્રી નિકેતન અને વિશ્વભારતી સ્વરૂપે. આ સ્વાનુભવની જાણે કે સીધી અસર તેમની ઘડેલી કેળવણીની પ્રણાલીમાં તબક્કાવાર પડી તેની વિગતવાર જોઈએ. બાળપણમાં સાંભળેલ જળ પડે પાતા નડે, એટલે કે પાણી પડે છે અને પાંદડા હળે છે, એ બાળ કવિતાના માધુર્યની અસર અંગે ગુરુદેવ લખે છે કે અહીં શબ્દો અટકે છે પણ અર્થ નિરંતર ચાલ્યા કરે છે. ઉચ્ચાર બંધ થાય છે પણ ધ્વનિ અખંડ રહે છે. ચૈતન્યમાં વરસાદ આવી અને પાંદડા હલાવી જાય છે. વૃષ્ટિ પડે ટુપુર ટુપુર નદીએ એલ વાન, વરસાદ ટપક ટપક આવે અને નદીમાં પૂર આવે છે. આ પંક્તિમાં પણ બાળ સહજ આશ્ચર્ય અને વિસ્મયનો અખંડ ભાવ રહે છે. આ જ વિચાર અને સ્વાનુભવના આધારે પ્રાથમિક શાળાના બાળકો માટે સહજ પાઠ વાંચનમાલાની રચના વખતે ધ્યાન આપ્યું. પ્રથમ 3 ધોરણના પાઠ માટે બાળકોની આંખોમાં બંગાળના ગ્રામ્ય પરિવેશના સુંદર સ્મૃતિચિત્રોને એણે આંજ્યા છે. બારાક્ષરીનો પરિચય કરવા માટે બાળકોના મનમાં આ ઈ અને ઉને ઉગાડવા માટે પરિચિત ચિત્રો આંખ સામે ઊભા કરવા પડે અને બાળકોને મજા પણ પડવી જોઈએ. આપણે ગુજરાતીમાં પ્રાથમિક શાળામાં પ્રથમ 3 ધોરણમાં છગન રથ કર ગમન બસ કર એવા યંત્રબદ્ધ પાઠો દ્વારા બાળકોને મૂળાક્ષરોનું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરીએ છીએ. જે બાળકોને સ્પર્શતું નથી એ પાઠનો સારગર્ભ પણ બાળક પામી શકતો નથી. બાળકનું સહજ કુતૂહલ ઉત્તેજિત થતું નથી અને તેથી બાળક તે જ ક્ષણે મનથી ગેરહાજર થઈ જાય છે. પછીનો પાઠ ફક્ત ક્રિયાકાંડ રહે છે. આ સહજ પાઠમાં નંદલાલ બસુના ચિત્રો પણ મૂક્યા છે. બંગાળમાં બાળપણથી જ પ્રકૃતિ અને ભાષા પ્રત્યે પ્રેમ જગાવવામાં આ સહજ પાઠ વાંચનમાલાનો સિંહ ફાળો છે. ભાવ ભાષા અને જીવાતા જગતનું સામંજસ્ય એટલે જ કેળવણી. એ ત્રણેય વાનાને કેળવવાનું કામ કેળવણી દ્વારા જ થાય છે. ગુરુદેવ કહેતા કે બાળપણમાં આપણી પાસે ભાવનું વૈપુલ્ય હોય છે, ભાવ જગત સમૃદ્ધ હોય છે, પરંતુ તેની અભિવ્યક્તિ માટે યોગ્ય ભાષા પ્રાપ્ત કરવી એ કેળવણીનું કાર્ય છે, ધ્યેય છે. અને એ કેળવાયેલી ભાષા જ પછી ભાવ જગતને સબળ બનાવે છે, સક્ષમ તથા સમજી અને સમજાવી શકાય તેવું બનાવશે. આ ભાવ અને ભાષા યુગ્મ જ જીવનને કલ્પના અને વિચારના વિકાસ દ્વારા ઉચ્ચતા તરફ લઈ જશે. તે સાથે જ જીવાતા જીવનમાં આવતા અનુપમ ભાવોને સુદૃઢ ભાષા દ્વારા યથાતથ જ નહીં બલ્કિ મૂઠી ઊંચેરી રીતે વિશ્વ સમક્ષ રજૂ કરી શકાશે. એ રીતે પોતાના તથા અન્યના જીવતરને બહેતર બનાવી શકાશે. જીવાતા જીવનના વૈવિધ્ય

0: પર ભાવ જગતને રસ અને આનંદપૂર્વક અભિવ્યક્ત કરી શકે એવું માધ્યમ, પછી તે ચિત્ર, સંગીત, નૃત્ય, કોતરકામ, રમકડા, ભરતગૂંથણ, ગીત, શિલ્પ, નાટક, સર્જન કે કોઈ પણ રીતે રજૂ કરી શકે તે કેળવાયેલો માણસ અને તે જ કેળવણીનું પરમફળ. કેળવણી એટલે પાંચ જ્ઞાનેન્દ્રિય તથા પાંચ કર્મેન્દ્રિયોને કેળવવાની મથામણ, જેની શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની ઇન્દ્રિય જાગૃત અને સતેજ બને, એટલું જ નહીં પરંતુ મનના કાબૂમાં પણ રહે તે માણસ કેળવાયેલો કહેવાય અને તે જ કેળવણીનું ખરું કાર્ય છે. શિક્ષકોની અંગભંગી ચહેરાનું તથા શબ્દોનું બાળ માણસ કઈ રીતે આકલન કરતું હોય તેની વાત રવિન્દ્રનાથજીના શબ્દોમાં આપણે જોઈ. તેથી બાળકે, શિક્ષકે બાળક પાસે કયા સ્વરૂપે કેટલી સહજતાથી અને આનંદના ફુવારાની જેમ જવું જોઈએ એમ એમણે પોતાના નિબંધોમાં સ્પષ્ટ લખ્યું છે. સારા પ્રકારની કવિતા પણ અરસિક શિક્ષક પાસે આવે તો અડખામણી બને છે. ડોક્ટરની સ્કાલ્પેલથી ખૂન પણ તો થઈ જ શકે ને. મેઘનાદ વધ જેવી શૌર્ય રસની કવિતાની હાલત તેના શિક્ષકો એવી કરતા કે જાણે તલવારથી હજામત. સારી કવિતાની હાલત આવી ન થાય તે માટે ગુરુદેવ જાગૃત રહેતા, જેમ કે ઋતુગાન શીખવાની શરૂઆત કરતા પહેલા તે ઋતુના વાયરાથી, મહેકથી, ફૂલોથી બાળકોને અવગત કરાવતા, પછી જ તે ગીતને શીખવતા. વિજ્ઞાન પ્રીતિના મૂળ તેમને બાળપણમાં સીતાનાથ દત્તના વિજ્ઞાન દર્શનથી જ પૈડા હતા. તેના પરથી વિજ્ઞાન અને કોઈ પણ કેળવણીની ક્રિયા એ પ્રયોગ દ્વારા દ્રઢ કરવાની ક્રિયા છે એ વાસ્તવ એમણે તેમના પ્રત્યેક કેળવણી કાર્યમાં મંત્ર તરીકે સ્વીકારી લીધું છે. અન્ય ભાષા શીખવાની શિક્ષકોની અવૈજ્ઞાનિક પદ્ધતિના તેઓ અંગ્રેજી અને સંસ્કૃત બંને ભાષામાં નાનપણથી જ શિકાર બન્યા હતા. તેથી દ્રઢપણે માનતા કે બાળકની કેળવણી માતૃભાષામાં અને સહજ સરળ દૈનિક જીવાઈ જતા વાતાવરણમાં થવી જોઈએ, નહીં કે જેને સ્નાન સૂતકનો પણ વ્યવહાર ન હોય તેવી ભાષા અને અજાણ્યા પ્રદેશની રીતભાતની જાણકારી આપતી બાબતોમાં, અને તે પણ વળી અધકચરી જાણકારી ધરાવતા શિક્ષકો પાસેથી. સ્કૂલની વ્યવસ્થા વિશે, બેઠક વિશે, હવા ઉજાસની સ્થિતિ વિશે, મકાનો વિશે અને તેમના પર જે વીત્યું હતું તેનાથી વિપરીત ખુલ્લા વિશાળ નૈસર્ગિક વાતાવરણમાં પ્રકૃતિને ખોળે તથા જેમાં આપણી જ વાત હોય તેવા પુસ્તકોમાં આનંદ આવે રીતે તે રીતે આપવામાં તેમણે ઘણી મથામણ કરી છે. માતૃભાષાનો મહિમા પડે પડ વધે તેવી તેમણે ઝુંબેશ ઉપાડી હતી. સ્નાતક અને સ્નાતકોત્તર પદવીદાન સમારંભોમાં તેમણે બંગાળી ભાષામાં ચાવીરૂપ ભાષણો આપ્યા અને જાહેર જનતાને બંગાળી ભાષામાં સંબોધનો કર્યા. શાંતિનિકેતન, શ્રીનિકેતન અને વિશ્વભારતીના પ્રયોગો દ્વારા ગુરુદેવ શું સિદ્ધ કરવા માગતા હતા તે તેમના શબ્દોમાં જોઈએ. જે દ્વારા હાથ અને આંખની દક્ષતા વધે, વસ્તુનો પરિચય થાય તે કેળવણી આપવાની ઈચ્છા છે. પુસ્તક દ્વારા મળતા પુસ્તકીય જ્ઞાને આપણને કર્મહીન બનાવી દીધા છે. જે જ્ઞાન પ્રસન્નતા, દિવ્યબોધ અને આનંદ ના આપી શકે તે જ્ઞાનને કેળવણી શું કામની. ગુરુદેવ આવશ્યક હોય એટલું જ ભણાવવાની મતના તરફેણમાં નહોતા. તે કહેતા કે સાંકડા 4x6 ફૂટની ખોલીમાં માણસ જરૂર સમાઈ જાય, એ વાત સાચી છે, પરંતુ તે તો રહેવા માટે મહાલય વિશાળ મકાન બાંધી અને રહે છે. ફક્ત ફળ ઉત્પન્ન કરવા માટે સર્જનહાર બીજ, મૂળ, થડ, પ્રકાંડ, પ્રશાખા, પાંદ અને ફૂલની એક સર્જન શૃંખલા રચે છે. તે રીતે શિક્ષણ પણ ખપ પૂરતું જ ભણવાની ક્રિયા નથી, તે વિસ્તૃત છે, સંકીર્ણ નથી. તેથી આવશ્યક હોય એટલામાં જ પૂરાઈ ન રહેવું અને આ વિચારના સમર્થનમાં જ ગુરુદેવે કલાના દરેક પ્રકારને શિક્ષણ સાથે જોડી દીધા. રોજ જીવાતા જીવન સાથે શિક્ષણનો તાલમેલ હોવો જોઈએ, સંબંધ હોવો જોઈએ. શિક્ષણને જીવન સાથે સીધી નિસ્બત હોવી જોઈએ. શિક્ષણ એ આનંદને પ્રાપ્ત કરવા માટેનું સાધન ન બને. શિક્ષણ દ્વારા આનંદની નિષ્પત્તિ ન થાય તો શિક્ષણ નિરર્થક છે એમ ગુરુદેવ સ્પષ્ટપણે માનતા. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિને એમણે આગગાડીના ડબ્બાના દીવા જેવી કહી છે. કેળવણીકારની એક હારમાળા તથા તરોતાજા વિચાર પ્રણાલી દ્વારા ભારતીય કેળવણી તથા સંસ્કૃતિને એક ઊંચાઈ આપનાર ગુરુદેવની 150મી જન્મજયંતિ ઉજવવાની તક મળી તે બદલ હું આપનો આભારી છું.
1: તો આ હતો રવિન્દ્રનાથ ટાગોર અને કેળવણી આ વિશેનો શ્રી સતીશ વ્યાસનો ગુજરાતી વાર્તાલાપ. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 9 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.

0: a penalty shootout in Foxborough. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર.

0: મુશ્કેલકારી પણ ખરી હ.
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
2: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
2: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલસભા.

0: राम राम।
1: श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गामनो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

श्रोता मित्रों, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम युववाणी अमे लईने आव्ये छीए दर शुक्र शनि अने रविवारे सांजे 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવવાણી દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કેટલાક મહત્વના કાર્યક્રમોની રૂપરેખા. 9:15 સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ સંગીતકાર કલ્યાણજીની જન્મતિથિ નિમિત્તે તેમણે જ સંગીતબદ્ધ કરેલા ગીતો માણી શકશો. 10:30 વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વય વંદનામાં રજૂ કરીશું પ્રવૃત્તિમાં નિવૃત્તિ, આ વિશે વિનોદભાઈ પંડ્યા સાથે મુલાકાત, ઉપરાંત ફિલ્મ ગીત. 11:00 થી 3:00 સુધીના કાર્યક્રમ આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્રથી.

સાંધ્યકાલીન સભામાં સાંજે 6 વાગે સાંભળશો સુગમ સંગીત. આજના કલાકાર છે ભદ્રાયુ ધોળકિયા. 6:30 આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ધ ઓવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની ફર્સ્ટ સેમીફાઇનલ રમતનો આંખે દેખ્યો અહેવાલ રજૂ કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કેટલાક મહત્વના કાર્યક્રમોની રૂપરેખા.

આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ સંગીતકાર કલ્યાણજીની જન્મતિથિ નિમિત્તે તેમણે જ સંગીતબદ્ધ કરેલા ગીતો માણી શકશો. તો કાર્યક્રમના

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના સુમધુર સ્વરમાં ફિલ્મ જબ જબ ફૂલ ખીલેનું આ ગીત.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં સાંભળશો હસીના માંજેગી, આ ફિલ્મનું ગીત.

કિશોર કુમાર અને ઉષા ખન્નાના યુગલસ્વરમાં સાંભળશો જોની મેરા નામ, આ ફિલ્મનું ગીત જેને લખ્યું છે ઇન્દિવરે.

હવે સાંભળશો ઘર ઘર કી કહાની. આ ફિલ્મનું ગીત જેને ગાયું છે કિશોર કુમારે, આ ગીત માટે રાજેન્દ્ર કૃષ્ણના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે કલ્યાણજી આનંદજીએ.

મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, જેમાં આજે આપણે ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર કલ્યાણજીને તેમની જન્મતિથિ નિમિત્તે સ્વરાંજલિ અર્પણ કરી રહ્યા છીએ, તેમણે જ સંગીતબદ્ધ કરેલા ગીતો થકી પ્રસારણની પાંખે. તો કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો લતા મંગેશકરના સુમધુર સ્વરમાં ફિલ્મ કોરા કાગઝનું આ ગીત.

હાથ કી સફાઈ આ ફિલ્મનું ગીત સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરમાં. શબ્દો છે ગુલશન બાવરાના.

0: હવે સાંભળશો ડોન ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે કિશોર કુમારે અને સંગીતબદ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ.
1: અરે ભંગ કા રંગ જમા હો ચકા ચક, ફિર લો પાન ચબાય. આહા, અરે ઐસા ઝટકા.

મનોરંજન કાર્યક્રમના અંતે સાંભળશો ફિલ્મ મુકદ્દર કા સિકંદર. આ ફિલ્મનું ગીત જેને ગાયું છે આશા ભોસલે અને શબ્દો છે અંજાનના.

0: આકાશવાણી રાજકોટ, થોડી જ ક્ષણોમાં સાંભળશો વડીલ મુરબ્બીઓ માટેના કાર્યક્રમ વય વંદનામાં પ્રવૃત્તિમય નિવૃત્તિ આ વિશે વિનોદભાઈ પંડ્યા સાથે મુલાકાત. પરંતુ તે પહેલા આ જાહેરાત.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ

આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના.

વૈવંદના કાર્યક્રમ સાંભળતા સૌ વડીલોને દીપ્તિ વંકાણીના નમસ્કાર અને કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત. વડીલ મિત્રો, આજના કાર્યક્રમની શરૂઆત કરીએ એક પ્રેરણાત્મક પ્રાર્થનાથી, જેના શબ્દો છે, હે પ્રભુ, વિપત્તિમાં મારી રક્ષા કરો એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય ત્યારે મને સાંત્વના ન આપો તો ભલે, પણ દુઃખ પર હું વિજય મેળવી શકું એવું કરજો. મને સહાય ન આવી મળે તો કંઈ નહીં, પણ મારું બળ તૂટી ન પડે. સંસારમાં મને નુકસાન થાય, કેવળ છેતરાવાનું જ મને મળે, તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો. મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો. મારો બોજો હળવો કરો, મને ભલે હૈયા ધારણ ન આપો, પણ એને હું ઉચકી જઈ શકું એવું કરજો. સુખના દિવસોમાં નમ્ર ભાવે તમારું મુખ હું ઓળખી શકું, દુઃખની રાતે સમગ્ર ધરા જ્યારે પગતળેથી ખસી જાય ત્યારે તમે તો છો જ એ વાતમાં કદી સંદેહ ન થાય એવું કરજો. અસ્તુ.

0: વડીલ મિત્રો, આ સરસ મજાની પ્રાર્થના બાદ આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એજી ઓફિસના નિવૃત્ત સુપરવાઇઝર અને સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ વિનોદભાઈ પંડ્યા. આજના કાર્યક્રમમાં આપણે તેઓને મળીએ અને તેમની પાસેથી જાણીએ કે સ્વસ્થ અને તંદુરસ્ત નિવૃત્તિ પસાર કરવા માટે તેઓ શું કરી રહ્યા છે અને શું કરી શકાય. સૌપ્રથમ તો વિનોદભાઈ, અમારા કાર્યક્રમમાં અમારા શ્રોતા મિત્રો, વડીલ મિત્રો અને આકાશવાણી રાજકોટ વતી અમે આપનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર.
1: થેન્ક યુ. નમસ્કાર.
0: હવે વિનોદભાઈ, સૌપ્રથમ તો આપ આપના પરિવાર વિશે થોડી માહિતી આપો કે આપના પરિવારમાં કોણ કોણ છે.
1: પરિવારમાં મારી પત્ની અને મારી પુત્રી. મારી પુત્રી અત્યારે ઈને ડૉક્ટર રથિન જોશી, અમારા જમાઈ, એ બંને યુએસમાં સેટલ્ડ છે.
0: બરાબર.
1: અને અમે બંને અહીંયા જગન્નાથ પ્લોટ એક નંબરમાં બિગ બજાર પાસે રહીએ છીએ,
0: રાજકોટમાં
1: જ રહીએ છીએ.
0: એટલે સરસ મજાનું જીવન પસાર કરો છો એકબીજા સાથે.
1: એકદમ સંતુષ્ટ છું મારી લાઈફથી અને મારી કારકિર્દીથી અને દરેક રીતે.
0: ખૂબ જ સારી વાત છે કે જિંદગીના આ પડાવ ઉપર આટલી સંતોષ અને સારી રીતે જિંદગી પસાર થાય એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. પણ આમ આપણે જો શરૂઆતથી વાત કરીએ કે તમારા જીવનની શરૂઆતથી, તો સૌ પ્રથમ તમે અભ્યાસ ક્યાં કરેલો છે, તમારું બાળપણ ક્યાં પસાર કરેલું છે?
1: મારું બાળપણ રાજકોટમાં જ પસાર થયું છે અને હું રાજકોટમાં જ પહેલેથી છું. અમારા રહેઠાણ બદલતા ગયા કે પહેલાં ક્વાર્ટર્સમાં રહેતા અમે, પછી પોતાનું મકાન પપ્પાએ બનાવ્યું, પણ રાજકોટમાં જ અભ્યાસ પૂરો કર્યો. પ્રાઇમરી એજ્યુકેશન અને સેકન્ડરી એજ્યુકેશન ગવર્મેન્ટ શાળામાં જ હું ભણ્યો છું.
0: બરાબર.
1: અને કોલેજ પણ અહીંયા રાજકોટમાં જ પૂરી કરી. એ ઉપરાંત કોમર્શિયલ પોલિટેકનિકમાં મેં ડિપ્લોમા ઇન બેન્કિંગ પૂર્ણ કર્યું. અને ત્યાર પછી મારી કારકિર્દી શરૂ થઈ. અને એ પહેલાં પણ હું જ્યારે અભ્યાસ કરતો હતો એ અભ્યાસ દરમિયાન પણ મેં સર્વિસ પહેલેથી જ ચાલુ રાખી હતી. હું પ્રાઇવેટમાં ઘણી જગ્યાએ મેં જોબ કરી, એઝ એ ટાઈપિસ્ટ, એઝ એ ક્લાર્ક, વકીલ સાથે, સીએ સાથે કામ કર્યું. અને જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે જ સાથે સાથે મેં નોકરી કરવાનો એક અનુભવ મેળવી લીધો. ત્યાર પછી 1980 સાલમાં મને સૌથી પહેલી જોબ મળી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં, પરીક્ષા વિભાગમાં, એઝ એ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિસ્ટ અને ક્લાર્ક.
0: બરાબર.
1: 1980 પણ ત્યાં ટેમ્પરરી જોબ હતી. એ દરમિયાન મને જીએસએફસીમાં હું સિલેક્ટ થયો એટલે જીએસએફસીમાં મેં જોબ કરી. અને જીએસએફસીમાં જોબ કરી ત્યારે જ મેં એક એક્ઝામ આપી હતી સ્ટાફ સિલેક્શન કમિશનની મુંબઈ. એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની બધી ઓફિસીસમાં જોબ મળે એ માટે, તો એમાં હું સિલેક્ટ થઈ ગયો અને મને જોબ મળી રાજકોટમાં જ ઓફિસ ઓફ ધ એકાઉન્ટન્ટ જનરલ, રેસકોસ રોડ ઉપર, એઝ એ ક્લાર્ક, ક્લાર્ક તરીકે.
0: એટલે પોતાના જ વતનમાં તમારું સૌથી પહેલું પોસ્ટિંગ થઈ ગયું.
1: પોસ્ટિંગ પણ અહીંયા રાજકોટમાં જ થયું. અને મેં જોબ શરૂ કરી 1982 સાલમાં એજી ઓફિસમાં. એજી ઓફિસમાં પછી ઉત્તરોત્તર બધી ડિપાર્ટમેન્ટલ એક્ઝામ ને એ બધું આપતો ગયો અને મને પ્રમોશન મળતા ગયા અને અલ્ટિમેટલી 40 સુધી જોબ કરી.
0: ઓહો.
1: અને મેં સુપરવાઇઝર તરીકે પ્રમોશન મેળવ્યું અને 40 જોબ કરીને હું 2021 નિવૃત્ત થયો, સેવાનિવૃત્ત થયો સુપરએન્યુએશનમાં.
0: તો આપે 40 સુધી તો તમારી નોકરી દરમિયાન ઘણા બધા કાર્યક્રમોમાં ભાગ લીધેલો હશે, ઘણી બધી પ્રવૃત્તિઓ કરી હશે. પણ ખાસ કરીને તો અત્યારે આપણો આ કાર્યક્રમ છે વડીલ મિત્રો માટે છે કે ઉંમરના એક પડાવ પર પહોંચી ગયા પછી કે જ્યારે તે લોકો પાસે કોઈ નિયમિત પ્રવૃત્તિ નથી હોતી અને ક્યાંય ને ક્યાંય પોતાની જાતને એણે ઇન્વોલ્વ કરવી પડતી હોય છે, બિઝી કરવી પડતી હોય છે, તો ઉંમરના આ પડાવ ઉપર એટલે કે તમારી જે નિયમિત નોકરી છે એમાંથી છૂટા થયા બાદ, એમાંથી નિવૃત્ત થયા બાદ અત્યારે તમે તમારો સમય કઈ રીતે પસાર કરો છો?
1: નિવૃત્તિનો સમય એવો છે કે જે પ્રવૃત્તિ આપણે નોકરી દરમિયાન એટલે કે પ્રવૃત્તિ દરમિયાન નથી કરી શક્યા, એ બધી જ પ્રવૃત્તિ જે કરી શકાય એવી હોય એ બધી નિવૃત્તિમાં આપણે કરી શકવાનો
0: પૂરેપૂરો ચાન્સ. અધૂરા સપના, અધૂરા શોખ, બધું પૂરું કરી શકાય.
1: નિવૃત્તિમાં પૂરતો સમય હોય, નહીં બાયોમેટ્રિક

0: નહીં માસ્ટર, નહીં કામ, નહીં ઓફિસર, નહીં ઓફિસ જવાનું, તો પૂરતો સમય આપણે ફેમિલીને પણ આપી શકીએ, સમાજને પણ આપી શકીએ, જ્ઞાતિને પણ આપી શકીએ અને ખુદ પોતાના માટે પણ
1: આપણે. હા,
0: ત્યારે જે પ્રવૃત્તિ આપણે નથી કરી શક્યા એનો અફસોસ છે કે દાખલા તરીકે ફરવા જવાનું આપણે વારંવાર ન જઈ શકતા હોય, તો નિવૃત્ત થયા પછી આપણે એ આપણી રીતે સેટ કરી શકીએ છીએ. અને એના માટે હું સંતુષ્ટ છું કે હું સ્વસ્થતાથી બધી જગ્યાએ ફર્યો છું, પરિવાર સાથે અને મિત્રો સાથે, અને નૈસર્ગિક જેટલી જગ્યાઓ છે એ બધી મને મનગમતી બધી જગ્યાઓ મેં જોઈ છે ઇન્ડિયામાં અને ભૂતાનમાં પણ. અને એ દરમિયાન મિત્રો પણ એટલા બધા મળ્યા છે અને એટલા સારા મળ્યા છે અને એટલા ગુમાવ્યા પણ છે કે ભાઈ હવે આપણી વચ્ચે નથી એ લોકો, એનો અફસોસ પણ છે મને પણ કે એ લોકો બહુ વહેલા વયા ગયા. પણ એ મિત્રો પણ એટલા સરસ મળ્યા કે એની મને કંપની બધી રીતની, અને સોશિયલી પણ એ મિત્ર નહીં પણ એક ઘરના પરિવારનો એક સભ્ય હોય એ રીતે, એટલે મિત્રો પણ બહુ સારા મળ્યા અને મિત્રોની સાથે રહેવાની પણ એટલી મજા કરી છે. હવે એ જ મિત્રો સાથે રિટાયર થયા પછી જે સમય ગાળવાનો છે એ અમે દર શનિવારે અમે મળીએ છીએ અને દરરોજ પણ મળવાનું થાય છે, અમુક મિત્રોને દરરોજ મળવાનું. અને એ દરમિયાન નિવૃત્તિ દરમિયાન જે અમુક વસ્તુ આપણે નહોતા કરી શક્યા કે દાખલા તરીકે ગેમ્સ છે પૂરી આપણે ન રમી શક્યા હોય ઓફિસના લીધે, તો મને ગેમ્સનો શોખ છે, તો ટેબલ ટેનિસ અને કેરમ એ બે ગેમ છે મારી. તો અત્યારે પણ અઠવાડિયામાં 3 દિવસ અમે રમવાનો પ્લાન કરી છીએ, તો એનાથી પણ જીવનમાં સ્પોર્ટ્સ જીવનમાં હોય તો એક આપણું જીવન છે ને એકદમ નીકળી ઉઠે
1: અને ઉત્સાહ રહે,
0: ઉત્સાહ રહે.
1: એટલે એમ કહે છે ને કે જીવનમાં કોઈ પણ શોખ તો એક હોવો જ જોઈએ કે જે તમારા નોકરી વ્યવસાય ધંધા બધાથી અલગ હોય, કે જેના કારણે તમને જીવનના દરેક તબક્કામાં એક ઉત્સાહનું કામ પૂરું કરે છે. અને તમારા માટે તો ખાસ હકારાત્મક વસ્તુ એ થઈ કહેવાય કે તમે 40 વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરી છે, તો તમારું ગ્રુપ ખરેખર એટલું જ સરસ થઈ ગયું હોય મિત્રોનું કે અત્યારે પણ તમને વાંધો ન આવે. તો અત્યારે જ્યાં નિવૃત્તિનો સમય છે એમાં તમારી દિનચર્યા શું હોય છે?
0: દિનચર્યા સવારમાં વોકિંગ કરું છું પાર્કમાં, એ ઉપરાંત એક આધ્યાત્મિક સંસ્થા છે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા, એની સાથે હું જોડાયેલો છું, એટલે એની બધી એક્ટિવિટી છે, યોગા છે, એની એનર્જાઇઝેશન એક્સરસાઇઝ છે અને ટેકનિક છે બધી શ્વાસની, એ બધી કરવાની હોય છે સવારમાં. અમારું મોરલ બાઇન્ડિંગ હોય છે સવારમાં 1-1.5 કલાક હોય છે અને સાંજે પણ 1-1.5 કલાક, તો એ કરવામાં પણ રેગ્યુલર છું હું. અને એ આધ્યાત્મિક સંસ્થાને લીધે લાઈફમાં પણ મને ઘણો જ ફાયદો થયો છે, આપણી હેલ્થમાં અને બધી રીતે. તો એ સવારના એ બધી એક્ટિવિટી હોય મારી, વોકિંગ હોય, વોકિંગ સાથે એક્સરસાઇઝ અને પછી ઘરે આવીને રૂટીનમાં, અને બપોર પછી પાછો રમવા જવાનું હોય અને રમીને પછી સાંજે આવીને એક્સરસાઇઝ ને મેડિટેશન કરવાનું હોય, અને રાત્રે પછી પરિવાર સાથે કોઈ મિત્રો આવ્યા હોય કે કોઈ સગાવાલા હોય એની સાથે, અથવા ક્યાંય બહાર જવાનું હોય તો સાંજનું ઈ, અને સાંજે થોડું ટીવી જોવાનું અને મહિનામાં 1 મૂવી જોવાનું. મૂવી સિલેક્ટેડ મૂવી અમે જોઈએ છીએ, તો મહિનામાં 1 મૂવી જોઈએ દર મહિને, અને હોલમાં જઈને સિનેમા હોલમાં જઈને જોવાનું, એટલે એ એક શોખ છે. અને મ્યુઝિકનો એટલો શોખ છે તો સવારે અને સાંજે મ્યુઝિક સાંભળવાનું હળવું, અને મનગમતા ગીતો અને ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળવાનો વધારે શોખ છે, એટલે એમાં ટાઈમ પસાર થઈ જાય છે અને સવારથી સાંજ ક્યાં પડી જાય છે ખબર નથી પડતી.
1: એટલે અત્યારે તો ખરેખર એ જ જરૂરી હોય છે કે સમય પસાર ક્યાં કરવો એ જ મોટી તકલીફ હોય છે, અને જે તમારે છે કે સમય પસાર ક્યાં કરવો એ જ તકલીફ નથી, કે બહુ સરસ રીતે દિવસ પસાર થઈ જાય છે. હવે હમણાં જ આપે કહ્યું કે આપને ગીત અને સંગીતનો ખૂબ જ શોખ છે, તો અમારા કાર્યક્રમમાં અમે એવું કરીએ છીએ કે અમારા જે મહેમાન હોય એની પસંદગીનું ગીત બને ત્યાં સુધી અમારા શ્રોતાઓને સંભળાવીએ છીએ. તો આજના કાર્યક્રમમાં કોઈ ગીત સંભળાવવું હોય તો તમે કયું ગીત અમારા શ્રોતાઓને સંભળાવવા ઈચ્છશો?
0: ગીતો તો ઘણા પસંદ છે અને સૌથી વધુ સારા ગીતો હોય એવા પણ ઘણા મને યાદ છે, પણ એક ગીત મને સાંભળવાની ઈચ્છા પણ છે, ગાઈડ ફિલ્મનું છે, શૈલેન્દ્રએ લખેલું, તેરે મેરે સપને અબ એક રંગ હૈ.
1: તેરે

0: ફિલ્મ ગાઈડમાં મોહમ્મદ રફીના સ્વર અને એસ ડી બર્મનના સંગીતમાં આ સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ આપણા આજના મહેમાન વિનોદભાઈ સાથેની મુલાકાત આગળ વધારીએ તો વિનોદભાઈ, સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશન સાથે પણ આપ જોડાયેલા છો, તો આ એસોસિએશન શું કાર્ય કરે છે
1: અને તમારી તેમાં ભૂમિકા શું છે?
2: સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એસોસિએશન એક એવું સંગઠન છે કે રાજકોટમાં આવેલી કેન્દ્ર સરકારની કચેરીઓના બધા પેન્શનરો એમાં મેમ્બર હોય, એમાં લાઈફ મેમ્બર હોય.

0: એટલે એ લોકોના પ્રશ્નો હોય, પેન્શનરોના કોઈ પણ પ્રશ્નો હોય, એનું પેન્શન બંધ થઈ ગયું, કોઈને ફેમિલી પેન્શન બંધ થઈ ગયું હોય, કોઈને બીજા કોઈ ઇસ્યુ હોય, કોઈને મેડિકલ બિલ પાસ ન થતું હોય, તો એના માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એસોસિએશનમાં અમે વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરેલું છે કે તમારે આ કામ કરો. અમારી 15 જણાની આખી કમિટી
1: છે,
0: એમાં પ્રેસિડેન્ટ છે એ અમારે દૂરદર્શનના ઓફિસર જ છે, કે એન જાડેજા, અને હું વાઇસ પ્રેસિડેન્ટ છું. તો એમાં જે લોકોને પ્રશ્ન હોય એ અમને લેખિત અથવા મૌખિક રજૂઆત કરે કે ભાઈ અમારો આ પ્રશ્ન છે, તો એમાં તમે અમને શું મદદરૂપ થઈ શકો. તો અમે એ બધી એને મદદ કરીએ છીએ કે અમારે સેન્ટ્રલ ગવર્મેન્ટના જે કોઈ પેન્શનર હોય તો એને ટ્રીટમેન્ટ લેવા માટે અમદાવાદ જવું પડે, અહીંયા એમ્પેનલ હોસ્પિટલ નથી. તો એને અમે એડવાઇઝ આપીએ કે તમારે આ હોસ્પિટલમાં જવાનું, અથવા કોઈને ઇમરજન્સી હોય તો એમ કે ભાઈ તમે રાજકોટમાં ટ્રીટમેન્ટ લ્યો, તો તમે ડોક્ટર પાસે ઇમરજન્સી સર્ટિફિકેટ લેવાનું ભૂલતા નહીં ડિસ્ચાર્જ થવી પહેલા, નહીં તો તમારે
1: ફોર્માલિટી શું છે.
0: તો જે ફોર્માલિટીઝ છે અમુકને ખબર નથી હોતી, પેલી પૂરી અવેરનેસ ન હોય તો એને ખ્યાલ ન હોય, તો એના માટે અમે એને ગાઈડ કરીએ કે તમારે આમ કરવાનું રહે. બાકી હોસ્પિટલમાં કોઈ હોય તો એને અમે ખબર પૂછવા જઈએ, કમિટીના મેમ્બર્સ છે કોઈ પણ, કોઈ એક્સપાયર થઈ જાય તો એને સાંત્વના આપવા જવાનું, એ બધું એ ડિસ્ટ્રીબ્યુટ થયેલું છે વર્ક, અને એ રીતની અમને પ્રવૃત્તિ કરીએ છીએ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એસોસિએશન.
1: એટલે જે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ એસોસિએશન છે એનું એરિયા મતલબ રાજકોટના કે સૌરાષ્ટ્રના કે એમાં ક્યાં પેન્શનર્સ હોઈ શકે?
0: મેજોરિટી રાજકોટના જ છે, પણ સૌરાષ્ટ્રના એ થવું હોય તો અમે મેમ્બર થઈ શકે ખરા, પણ જનરલી રાજકોટના લોકો બધા છે, લગભગ વધારે રાજકોટના જ છે, બહારના ઓછા છે.
1: એટલે કોઈને આ એસોસિએશન વિશેની માહિતી જોતી હોય અને કોઈ જોડાવા ઈચ્છતા હોય તો કોઈ એવો નંબર ખરો કે અમે શ્રોતાઓ સુધી પહોંચાડી શકીએ કે કોન્ટેક્ટ કરી શકે?
0: મને કોન્ટેક્ટ કરી શકે.
1: તો આપના નંબર આપ કહી શકો છો?
0: મારો મોબાઈલ નંબર છે 9427220120. 9427220120 મારો મોબાઈલ નંબર છે, મને મોબાઈલ કરે તો હું એમને ફોર્મ અને વ્યવસ્થા કરી દઈશ.
1: એટલે જે કોઈ પણ પેન્શનર્સ હોય સેન્ટ્રલ ગવર્મેન્ટના, એ લોકોને કોઈ પણ પ્રકારની મદદની અથવા તો કોઈ માર્ગદર્શનની જરૂર હોય તો આ નંબર ઉપર પણ કોન્ટેક્ટ કરી અને માહિતી લઈ શકે છે.
0: એની મેમ્બરશીપ ફી 500 રૂપિયા છે, 300 રૂપિયા મેમ્બરશીપ ફી અને 200 રૂપિયા ડોનેશન, અને 500 રૂપિયા લાઈફ મેમ્બરશીપ છે.
1: બરાબર.
0: કોઈ પછી ભરવાના નથી કઈ,
1: કે કોઈને મેમ્બર થવું હોય તો એની જે નક્કી કરેલી ફીસ છે એ ભરી અને તેના મેમ્બર થઈ શકે છે. હવે વિનોદભાઈ, તમે આવી સરસ પ્રવૃત્તિમય નિવૃત્તિ તમારી પસાર કરો છો, તો અત્યારના અમારા જે વડીલ મિત્રો છે એના માટે તમારા પાસે કોઈ એવો સંદેશ ખરો?
0: વડીલ મિત્રોને તો હું શું સંદેશ આપીશ, છતાં એટલું જરૂર કહીશ કે નિવૃત્તિ દરમિયાન પ્રવૃત્તિ હોવી જરૂરી છે
1: અને આસપાસ જ એવી ઘણી બધી પ્રવૃત્તિઓ મળી શકે,
0: અને પોતાનો જે વસ્તુ મેં પહેલા જ કીધું કે પોતે જે નથી કરી શક્યા પ્રવૃત્તિ, એટલે નોકરી દરમિયાન, એ નિવૃત્તિ દરમિયાન એ કરે તો એને શારીરિક તંદુરસ્તીમાં અને સોશિયલી પણ ઘણો ફેર પડે. તો ખરેખર પ્રવૃત્તિ બધાએ રહેવું જોઈએ. પછી એ સેવા કે કોઈ પણ પ્રવૃત્તિ હોય, કોઈ સંસ્થાની હોય, કોઈ જ્ઞાતિની હોય, આજે જ્ઞાતિની, હું જ્ઞાતિમાં એક્ટિવ છું, બ્રાહ્મણ જ્ઞાતિમાં, તો એ જ્ઞાતિની સેવા કરી શકે. અત્યારે મેટ્રિમોનિયલ બહુ પ્રોબ્લેમ છે, આટલા બધા મેરેજ બ્યુરો ઊભા થઈ ગયા, એનું કારણ એ છે કે કોઈ એમાં સપોર્ટ નથી કરતું, કોઈ જવાબદારી નથી લેતું. તો મેટ્રિમોનિયલમાં પણ પોતાની જ્ઞાતિ પૂરતું સેવા આપી શકે નિઃસ્વાર્થ ભાવે, કે ભાઈ તો એ છે ને મોટામાં મોટું અત્યારે આશીર્વાદ,
1: સેવા યજ્ઞ જેવું છે,
0: આશીર્વાદરૂપ છે, કારણ કે અત્યારે કોઈ નથી હાથમાં લેતું એ કામ, એને લીધે આટલા બધા પેઇડ મેરેજ બ્યુરો ઊભા થયા છે
1: અને એનું પરિણામ ઘણી વખત સારું ન મળી શકે એવું બને. એટલે મુખ્ય વાત એ જ છે કે નિવૃત્તિ સમયમાં પ્રવૃત્તિ કરવી જ જોઈએ અને પ્રવૃત્તિનો વિસ્તાર વ્યક્તિ ઈચ્છે તે કરી શકે, એમાં સામાજિક પણ હોઈ શકે અને સંસ્થાકીય હોઈ શકે, અને એનાથી માત્ર સામેવાળાને જ ફાયદો છે એવું નથી, પોતાની જાતને પણ શારીરિક, માનસિક અને સામાજિક રીતે પણ ફાયદો થાય છે, કે નિવૃત્તિ સમય પછી પણ, નિવૃત્ત સમયમાં પણ તમારું પોતાનું એક સામાજિક સ્ટેટસ જળવાઈ રહે છે.
0: બસ, બાકી તો વડીલ મિત્રો અને મિત્રો માટે તમે કીધું, તમને એક લાઈન યાદ આવે છે, છેલ્લે કહી દઉં. સંબંધ એક મજાનો સ્થાપીને જવું છે મારે, સંબંધ

0: એકબીજાનો સ્થાપીને જવું છે, મંદિરમાં નહીં મળે પુરાવા લેણ દેણના, મિત્રોના હૃદયમાં હયાતી સ્થાપીને જવું છે, કંઈ લઈને જવું છે કાં તો આપીને જવું છે, મિત્રોના હૃદયમાં હયાતી સ્થાપીને જવું છે.
1: વાહ, ખૂબ જ સરસ. મિત્રોનું સ્થાન દરેકના જીવનમાં ખરેખર ખૂબ જ ઊંચું હોય છે, અને એમાં પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ મિત્રોના સંબંધો ગાઢ થતા જાય છે, અને એવા સમયે મિત્રો ખરેખર ઊભા રહે છે. જ્યારે જરૂર પડે ત્યારે એક લોહીના સંબંધની જેમ મિત્રો પણ કામ કરે છે. આપની લાગણી ખૂબ જ સારી છે મિત્રો પ્રત્યે પણ, અને આજે આપે આવી સરસ વાત અમારા શ્રોતાઓને કહી એ બદલ શ્રોતા વતી અને અમારા આકાશવાણી રાજકોટ વતી અમે આપનો આભાર માનીએ છીએ. આભાર.
0: ધન્યવાદ. ધન્યવાદ.

વડીલ મિત્રો, નિવૃત્તિમાં પણ કઈ રીતે પ્રવૃત્તિમાં રહી શકાય, દિનચર્યા કેવી રીતે બનાવી શકાય વગેરે વાતો આજે આપે વિનોદભાઈ પાસેથી સાંભળી, જે આપ સૌને જરૂરથી ઉપયોગી સાબિત થશે. અને હવે ફિલ્મ ઇમ્તિહાનમાં મજરૂ સુલતાનપુરીના શબ્દો, લક્ષ્મીકાંત પિરલાલનું સંગીત અને કિશોર કુમારનો સ્વર માણી આપણે સૌ છૂટા પડીએ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વય વંદનામાં પ્રવૃત્તિમય નિવૃત્તિ આ વિશે વિનોદભાઈ પંડ્યા સાથેની મુલાકાત ઉપરાંત ફિલ્મ ગીત પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પછીનું પ્રસારણ સાંભળશો અમારા અમદાવાદ કેન્દ્રથી થોડી જ ક્ષણોમાં.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે. આંધ્રપ્રદેશની કેન્દ્રીય આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ અને વિતરણ પરના અસ્થાયી નિયંત્રણ પાછા ખેંચ્યા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો તમામ કેન્દ્ર સરકારના વિભાગો અને સંસ્થાઓને શેરી શ્વાનના હુમલા અંગે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કરવાનો નિર્દેશ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહે હુલ દિવસ નિમિત્તે સંથાલ વિદ્રોહના અમરવીરો અને વીરાંગનાઓને શ્રદ્ધાંજલિ આપી. મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે વડોદરામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ભારતે પાકિસ્તાન દ્વારા અફઘાનિસ્તાન પર કરવામાં આવેલા હવાઈ હુમલાની સખત ટીકા કરી. ભારતીય સેનાએ ચીનની સેના દ્વારા તાજેતરમાં અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશ કરીને કેમ્પ

0: બનાવ્યા હોવાના મીડિયા અહેવાલને ફગાવ્યા. શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હોવાના અહેવાલને ભારતે નકારી કાઢ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ દેશોના રાજદૂત સાથે મુલાકાત કરીને રાજ્યમાં રોકાણ કરવા અંગે ચર્ચા કરી. અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોલીસ ઇ વાહન સાથે પેટ્રોલિંગ કરશે. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ હેઠળ વિચરતી અને વિમુક્ત જાતિના 12 પરિવારોને પ્લોટની સનદ અર્પણ. જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટીમે ફાયર પ્રણાલી અને જરૂરી ફાયર એનઓસી વિના ચાલી રહેલા 3 ટ્યુશન ક્લાસ સીલ કર્યા. ગાંધીનગર ખાતે ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નવા શૈક્ષણિક ભવન અને હોસ્ટેલ બિલ્ડિંગના નિર્માણ માટે ભૂમિપૂજન અને તકતી અનાવરણ સમારોહ યોજાયો. અને મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષો બાદ વાપી કાળિયાકુવા બસ સેવા શરૂ કરાતા ગામ લોકોમાં ખુશી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે ફરમાઈશી ગીતોનો કાર્યક્રમ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
3: હેલો હેલો
4: હેલો હેલો કુછ તો બોલો.
3: આપકી બાતે આપકી આવાજ.
5: હેલો
3: આકાશવાણી આપકી પસંદ આપકા અંદાજ.
6: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો ये बातें डायरेक्ट करना.
3: फोन इन कार्यक्रम हेलो हेलो.
2: गुड मॉर्निंग सुप्रभात नमस्कार. केम छो श्रोता मित्रों मजा माने. આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષી હાજર છે આપના ફેવરેટ કાર્યક્રમની સાથે જેનું નામ છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. હેલો
7: હેલો
2: કોણ વાત કરી રહ્યા છો?
7: દસકોઈ તાલુકાના અમદાવાદ જિલ્લાના સુરેશભાઈ વાત કરું છું, બીટીયા ગામથી.
2: જી સુરેશભાઈ, જણાવો આપના વિશે.
7: એમાં એવું છે, મને તમારા કાર્યક્રમો બધા જ ગમે છે. વીર ભારતીના કાર્યક્રમો બધા જ હું સાંભળું છું. કે ફનકાર, છાયા ગીત, પછી આપકી ફરમાઈશ આપતી હતી, આપકી ફરમાઈશ સાંભળતો હતો, પછી મન જાહે ગીત, પછી સદા બહાર નગમે, સખી સહેલી, બધા જ કાર્યક્રમો ટોટલી હું સાંભળું છું. હેલો ફરમાઈશ પિટારામાં આવે છે ને, બધા જ કાર્યક્રમો હું સાંભળું છું.
2: આપ સતત રેડિયો સાંભળતા રહો છો એનો મતલબ એવો ને?
7: આ રેડિયો મારી જોડે જ છે અત્યારે.
2: અચ્છા, બરાબર છે.
7: રેડિયો તો 24 કલાક હું સવારે 6 વાગે ચાલુ કરી દઉં, તે રાત્રે 11 વાગ્યા સુધી રેડિયો એક દોઢ વાગ્યા સુધી રેડિયો હું સાંભળું છું. 1 વાગ્યા સુધી નાનપણથી 5 વર્ષનો હતો ત્યારથી હું રેડિયો હું સાંભળું છું.
2: અત્યારે આપની ઉંમર કેટલી થઈ?
7: અત્યારે તો આપની ઉંમર 30 વર્ષ છે. છેલ્લા લગભગ 1996 ની સાલ મારી હતી અને 2000 ની સાલથી હું રેડિયો સાંભળું છું.
2: અચ્છા, એટલે લગભગ તમે 25-1 વર્ષ થી રેડિયોના શ્રોતા છો?
7: નિયમિત શ્રોતા મિત્ર હું છું.
2: શ્રોતા મિત્રો છો એ જાણીને અમને ખૂબ જ આનંદ થયો, કારણ કે આપ જેવા શ્રોતાઓ છે એના લીધે જ અમને ઉત્સાહ વધારે આવે છે અમારા કાર્યક્રમોને રજૂ કરવામાં. આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
7: એક મારી ગીતની ફરમાઈશ કરવી હતી, પણ ગઈ વખત મેં કોલ કર્યો હતો, પણ ગઈ વખત મારી ગીતની ફરમાઈશ નથી આપી તમે, એટલે આપ તો જરૂરથી મારી ગીતની ફરમાઈશ કરી દેજો.
2: ચોક્કસથી આપીશું, કારણ કે એટલા બધા શ્રોતાઓના કોલ આવતા હોય છે અને દરેકની સાથે સંવાદ કરીને ક્યારેક એવું બને કે સમય અમને પરમિશન ન આપતો હોય ને, એટલા માટે અમે તમારું કોલ અંદર ઇન્ક્લુડ ના કરી શક્યા હોઈએ, તો એના માટે અમે ક્ષમા પ્રાર્થી છીએ.
7: આપનું નામ જાણી શકું છું? આપનું નામ શું છે?
2: મારું નામ છે સાક્ષી.
7: ઓકે, તો મારું નામ છે સુરેશ. મારી ગીતની ફરમાઈશ કરવી છે. પિક્ચર નું નામ જો છે સાજનના ઘર, પિક્ચર નું ફિલ્મ નું નામ છે, બરોબર. અને ગીતના શબ્દો છે, અપની ભી જિંદગી મેં ખુશ

0: હેલો
1: હેલો હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપનું નામ જણાવો.
0: આપણે અમદાવાદ આકાશવાણી અમદાવાદ થી બોલો.
1: જી, આકાશવાણી અમદાવાદ થી વાત કરી રહ્યા છે. આપનું નામ?
0: હું જયેશભાઈ પંજાલ બોલું. તમે કોણ? હિનાબેન બોલો.
1: હું સાક્ષી વાત કરું છું.
0: સાક્ષીબેન, મેં તમારો અવાજ સવારે સવારે કાર્યક્રમમાં ઘણી વાર સાંભળું છું.
1: ધન્યવાદ. કેવું લાગે આપને સવારે સવારે કાર્યક્રમ?
0: બહુ સરસ લાગે છે. અને તમે જે સવારે સવારે કાર્યક્રમમાં જૂના ગીતો વગાડો છો ને, એ સાંભળવાની બહુ મજા આવે છે સવાર સવારમાં. એટલે શું છે કે આવી રીતે તમે કોઈ કલાકારોની પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય ને, તો તમે આવો સવારે સવારે કાર્યક્રમમાં આપતા રહેજો.
1: ચોક્કસથી અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ કે અમે અમારા શ્રોતા

0: ધન્યવાદ. કેવું લાગે આપને સવારે સવારે કાર્યક્રમ?
1: બહુ સરસ લાગે છે. અને તમે જે સવારે સવારે કાર્યક્રમમાં જૂના ગીતો વગાડો છો ને, એ સાંભળવાની બહુ મજા આવે છે સવાર સવારમાં. એટલે શું છે કે આવી રીતે તમે કોઈ કલાકારોની પુણ્યતિથિ હોય કે જન્મદિવસ હોય ને, તો તમે આવો સવારે સવારે કાર્યક્રમમાં આપતા રહેજો.
0: ચોક્કસથી અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ કે અમે અમારા શ્રોતાઓને મીઠી મીઠી વાનગીઓ જ ગીતો દ્વારા અને માહિતી દ્વારા પીરસીએ.
1: ચોક્કસ. અને તમે ગીતો તમે સારા આપો છો. તમને જય ભારતી કાર્યક્રમમાં બી મેં સાંભળ્યા છે ઘણી વાર.
0: ધન્યવાદ આપે મને સાંભળી છે.
1: ચોક્કસ. અને આજે તમારા આકાશવાણી અમદાવાદમાં જે હિનાબેન મોદી સમાચાર જે વાંચી સંભળાવે છે ને રેડિયો પર, એ સાંભળવાની ખુબ મજા આવે છે.
0: જી જી જી.
1: અને એમાંથી બધું ઘણું બધું જાણવા મળે છે, વાવાઝોડા, વરસાદની અને સરકારની યોજના જે છે એ બધું અમને હિનાબેન મોદી જણાવે છે રેડિયોના માધ્યમથી.
0: જી જી, બિલકુલ બિલકુલ. અમને ખૂબ જાણીને આનંદ થયો કે આપ જે શ્રોતાઓ અમારા કાર્યક્રમ નિયમિતપણે સાંભળો છો અને અમને જણાવો પણ છો.
1: હા, અને સાક્ષીબેન, મારું તો મારું જે માધ્યમ છે ને, મારા માટે તો રેડિયો જ મારા માટે તો મારું માધ્યમ છે. કારણ કે શું છે કે હું આંખે પોતે જન્મથી બ્લાઇન્ડ છું, મને દેખાતું નથી.
0: અચ્છા, તો આપની દિનચર્યા કેવી રહે છે?
1: એમ તો હું મેડમ બ્લાઇન્ડ છું, પણ મેં પોતે સિંગર છું, ભજન નો ગાયક છું, લોકગીત એવું બધું ગાવા જાઉં છું.
0: શું વાત છે, ખુબ સરસ ખુબ સરસ.
1: હા, અને તમે જે અહિયાંથી અમદાવાદ વડોદરા પરથી જે સહિયર કાર્યક્રમ જે લિપિબેન ને અલ્પબેન આપે છે ને, એને સાંભળવાની પણ ખુબ મજા આવે છે. એની તારીફ કરવા માટે બી શબ્દ નથી.
0: જી જી, ધન્યવાદ. આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: આપણે જે હમણાં સંગીતકાર મદન મોહન નો જન્મદિવસ હતો ને આપણે 25 જૂને,
0: જી જી,
1: તો એમનું પેલું લતા મંગેશકરે ગાયેલું પેલું અનપડ ફિલ્મ નું ગીત છે ને,
0: જી
1: લે ગયો રે મોરા સાવરિયા.
0: બિલકુલ બિલકુલ સંભળાવીશું આપને. કોઈ મિત્રોના નામ લેવા ઈચ્છો છો?
1: આપણે મિત્રો મંડળમાં છે ને તે રેડિયોના માધ્યમથી મળ્યા છે. આપણે દાનપુરા સુરતથી પિયુષભાઈ મહેતા છે અને ભાવનગરના અફઝલભાઈ છે અને આપણા શું કે જિજ્ઞેશભાઈ ખારવા, અમને નવા જ મિત્રો થયા છે ખંભાતના. ને આકાશવાણીના જે બેન છે 90 વર્ષ જે પૂર્ણ થયા છે ને, એના માટે તમને આકાશવાણીના 90 વર્ષ પૂર્ણ થયા છે એટલે એના માટે તમને ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માંગુ છું. અને તમારો કાર્યક્રમ જે ફોનિંગ કાર્યક્રમ છે તે આ રીતે જ પ્રગતિ કરતો રહે અને આગળ વધતો રહે અને સમય જ વધતો રહે, આવી અમારા તરફથી તમને બી શુભેચ્છા એલાંગસર ભાઈઓ અને બહેનોને.
0: ખૂબ ખૂબ ધન્યવાદ આપનો, કારણ કે આકાશવાણીના જે 90 વર્ષ છે ને એનો મોટા ભાગનો શ્રેય અમારા શ્રોતાઓને જાય છે.
1: ચોક્કસ,
0: અમારા શ્રોતાઓને કારણે જ આકાશવાણી આજે અડીખમ ઊભું છે.
1: હા, પણ એમાં એવું ને કે બેન, તમે જો હોય ને તો જ અમે કાર્યક્રમ સાંભળી શકીએ. તમે ના હો અને કાર્યક્રમ ના પીરસતા હોય તો અમને સાંભળવા જ ના મળતો, એટલે તમારો એમ તમારા ફાળે જ જાય. મેન જે છે એ તમારા જેવા બહેનો અને ભાઈઓનો એલાઉન્સર જે એલાઉન્સમેન્ટ કરો છો એમનું ખાસ વધારે કામ છે, એટલે એમનો ફાળો વધારે છે. એટલે તમે જે કાર્યક્રમ પ્રસ્તુત કરો છો તે જ અમને સાંભળવા મળે છે અને તમે કાર્યક્રમ ના પીરસતા હોય તો અમને સાંભળવા જ ના મળતો હોય.
0: જી જી, એ વાત આપની બિલકુલ સાચી છે, બિલકુલ સાચી.
1: હા, અને તમે અહીંયાથી ભજનો ને લોકગીતો પ્રસ્તુત કરો છો ને એ બી અમે સાંભળીએ છીએ, એટલે ખરેખર તો તમારે ફાળો જાય છે, એટલે તમને અમારા તરફથી શુભેચ્છા.
0: ખુબ ખુબ ધન્યવાદ આપને સંભળાવ્યા આપની પસંદનું આ ગીત.
1: ઓકે, આવજો
0: આવજો.

0: હેલો હેલો
1: હેલો હેલો, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોણ વાત કરી રહ્યા છો?
0: હા, હું સુભાષભાઈ માનિકલાલ બાવસાર બાપુનગર થી બોલું છું.
1: જી, આપ શું કરી રહ્યા છો?
0: હું અહિયાં મંદિરે દર્શને આવ્યો, ચકડી માર્યા.
1: અચ્છા, શંકર દાદા ના મંદિરે દર્શન કરવા આવ્યા છો?
0: તો એક મહાદેવ નું ગીત લગાવજો. સારું,
1: ચોક્કસથી જણાવો આપની પસંદ નું ગીત.
0: જય જય શિવ શંકર કાંટા લગે ન કંકર.
1: સંભળાવીએ આપને આપની પસંદ નું આ ગીત.

0: હેલો
1: હેલો
0: નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો?
1: ખરેખર ગાયત્રી નગરથી નંદુબેન બોલું છું.
0: સ્વાગત છે આપનું હેલો હેલો કાર્યક્રમમાં. આપ શું કરી રહ્યા છો હાલ?
1: હું, મારી ઉંમર 68 વર્ષની છે. હું સિલાઈ કામ કરું છું મશીન ઉપર.
0: સિલાઈ કામ કરો છો? શું બનાવો છો આપ સિલાઈ કરીને?
1: બ્લાઉઝ બનાવું, ડ્રેસ બનાવું.
0: અચ્છા, કેટલા વર્ષોનો અનુભવ છે આપનો?
1: 40 વર્ષ લગભગ સિલાઈ કામ કરું છું અને 68 વર્ષ મારા છે અને 45 વર્ષથી લગભગ રેડિયો સાંભળું છું.
0: 45 વર્ષથી રેડિયો સાંભળો છો અને 40 વર્ષથી સિલાઈ કામ કરી રહ્યા છો, એટલે સિલાઈમાં તો આપ માસ્ટર હશો જ. અને સિલાઈ કરતા કરતા રેડિયો સાંભળતા રહો છો?
1: મારા મશીન ઉપર રેડિયો ચાલુ છે. મારી જો 3 રેડિયો છે બેન.
0: ઓહો, શું વાત છે! 3 રેડિયો એક સાથે ચાલુ કરું કે એક પછી એક ચાલુ કરું?
1: ના ના, ઉપર છે એક, હું સુઈ જઉં ત્યાં છે એક, નીચે છે એવી રીતે.
0: અચ્છા, એટલે આપ જે જગ્યા ઉપર ઘરમાં જાઓ છો ત્યાં દરેક જગ્યા પર આપણે રેડિયો રાખ્યો છે.
1: રેડિયો ખુબ શોખ છે મને સાંભળવાનું,
0: એટલે રેડિયો થી વિખોટા નહીં પડવાનું, બરાબર ને?
1: નહીં, ના ના,
0: ખુબ સરસ, ખુબ સરસ, સાંભળીને આનંદ થયો.
1: રેડિયો ચાલુ જોયે મારી જોડે.
0: અચ્છા, અને સિલાઈ કરતા કરતા જયારે આપ રેડિયો સાંભળતા હોય ત્યારે આપને મજા પણ આવતી હશે ને સિલાઈ કરવા?
1: મજા આવે, જોડે જોડે ગુનગુનાવું પડે રેડિયો માં ગીત આવતા હોય તો.
0: અરે વાહ, કયા પ્રકારના ગીતો સાંભળવા ગમે આપને?
1: મને જૂના પિક્ચર ના બહુ ગીતો.
0: જૂના પિક્ચર ના ગીતો વધારે ગમે છે.
1: ભજનો ગમે, લોકગીતો ગમે.
0: અને વિવિધ ભારતી અને આકાશવાણી પરથી જે કાર્યક્રમો પ્રસારિત થાય છે તેમાંથી કયા કાર્યક્રમો આપને વધારે ગમે?
1: બધા લગભગ, આમ તો મોસ્ટલી બધા કાર્યક્રમો સાંભળું છું.
0: સૌથી વધારે કયો ગમે?
1: હેલો હેલો કાર્યક્રમ છે, સૈયર કાર્યક્રમ છે, એ બધા કાર્યક્રમો સાંભળું છું.
0: હેલો હેલો.

0: કાર્યક્રમ ને સહિયર કાર્યક્રમ આપને સાંભળો ગમે? રેડિયો તો તમે નિયમિત સાંભળો છો, તમે કહો છો કે સિલાઈ કરતા કરતા તમે રેડિયો સાંભળો છો, પણ રેડિયો સાંભળતા સાંભળતા તમે ફોન તમારો સાંભળશો જયારે, ત્યારે તમને વધારે આનંદ આવશે, બરાબર ને? કેમ કે રેડિયો પર જયારે બીજાનો અવાજ સાંભળી એ જો આપને ગમતો હોય તો પછી આપણો પોતાનો અવાજ આવે એ તો ગમે જ ને.
1: રેડિયો જો આપણે વાવાઝોડું આવતું હોય કે કોઈ ભૂકંપ આવતો હોય, કોઈ વરસાદ ની આગાહી હોય, એ દરેક આપણને રેડિયોમાં જાણવા મળે. દેશ વિદેશ ના સમાચારો પણ જાણવા મળે રેડિયોમાં.
0: બિલકુલ, સમાચાર પણ સાંભળવા મળે, માહિતી પણ જાણવા મળે, અને સાથે મનોરંજન પણ પૂરું પાડે.
1: મનોરંજન પણ લોકગીત છે, લોક વાર્તા છે, લગભગ બધું સાંભળું છું, ગમે છે બધું મને. દિવાળી બેન ભીલનું મને કોઈ પણ ભજન સંભળાવજો.
0: ચોક્કસથી આપને સંભળાવીએ આપની પસંદનું આ ભજન.

0: હેલો
1: મેડમ, કેમ છો?
0: હું મજામાં છું, આપ કેમ છો?
1: મજામાં છે.
0: ક્યાંથી વાત કરી રહ્યા છો?
1: ભચાઉથી બોલું છું, રાહુલ ઠક્કર. કેવો અમદાવાદ નો વરસાદ છે કે નહીં?
0: રાહ જોઈ રહ્યા છે અમદાવાદીઓ વરસાદની.

0: ચોક્કસથી સંભળાવીએ. હાલ આપ શું કરી રહ્યા છો? પહેલા આપની સાથે વાત કરીએ. ગીત તો સંભળાવીશું. કયા કયા કાર્યક્રમો આપ સાંભળો છો?
1: હું સવારે મેડમ 7 વાગ્યાથી ચાલુ રેડિયો, બપોર સુધી ચાલુ રાખું મારો રેડિયો, પછી સાંજના ચાલુ રાખું.
0: અચ્છા, એટલે સવાર અને સાંજ નિયમિતપણે આપ રેડિયો સાંભળો છો?
1: હા સાંભળો. મેં ખેડૂતનું આવી પછી બાળ સભા.
0: જી, કયું ગીત આપ સાંભળવા ઈચ્છો છો?
1: સૂર્ય ફિલ્મ નું ગીત સાંભળું. હા ભગવાન ખરા નથી. હા, નામ લઈ લઉં મિત્ર ના.
0: ચોક્કસથી.
1: દેવસી મારી, આ ભત્રીજી છે ધ્યાની, અને ચેતન, મારા મમ્મી નામ અમૃતબેન, દીપા, તમારા બધાને ગીત સાંભળી સંભળાવી દેજો.
0: સંભળાવીએ આપને આપની પસંદ નું આ ગીત.
1: થેન્ક યુ બેન.
0: વેલકમ.

0: હેલો, નમસ્કાર, કોણ વાત કરી રહ્યા છો?
1: કેમ છો બેન?
0: હું મજામાં છું, આપ કેમ છો?
1: બસ મજામાં. હું ભુજોડી કચ્છ થી રાકેશભાઈ વાત કરું બેન.
0: સ્વાગત છે આપનું હેલો હેલો કાર્યક્રમમાં.
1: અમે નિયમિત સાંભળી હતી બધા કાર્યક્રમ તમારા, હાલનો કાર્યક્રમ સાંભળી, બધા કાર્યક્રમ મહિલા જગત ને બધા સારા હોય છે એમ.
0: બધા કાર્યક્રમો આપને ગમે છે?
1: જી બિલકુલ ગમે છે.
0: આજે આપ કયું ગીત સાંભળવા ઈચ્છો છો?
1: આજે તો મને ફિલ્મ એકા રાજા રાની છે ને ગોવિંદા વાળું,
0: જી
1: એનો કુમાર સાનુ નલગયબ ની અવાજ માં દિલકો આરામ દઉં ગીત હોય તો એ ગીત ચોક્કસ સાંભળવી, બહુ ગમે છે. ને હું ટ્રાય કરતો તો કઈ તું હમણાં માન લાગ્યો મારો ફોન.
0: ઘણા સમય થી આપ પ્રયત્ન કરી રહ્યા હતા? ખૂબ ખૂબ ધન્યવાદ. આપ અમારા દરેક કાર્યક્રમ સાંભળો છો અને અમને ખૂબ ગમે કે જયારે શ્રોતાઓ સતત અમારી સાથે જોડાયેલા રહેવા માટે પ્રયત્ન કરતા હોય.
1: વરસાદ કેવું છે અમદાવાદમાં?
0: અમદાવાદમાં અમદાવાદીઓ વરસાદ ની રાહ જોઈ રહ્યા છે. વરસાદ આવતો નથી?
1: ના, અહીંયા નથી આવ્યો, અમને ખબર એટલે તમને કહું. મોકલો વરસાદ, એમ ગરમી બહુ થાય છે અમને.
0: અમદાવાદીઓ પણ વરસાદ ની ખુબ રાહ જોઈ રહ્યા છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે જલ્દી થી જલ્દી વરસાદ ને મોકલે.
1: બિલકુલ બિલકુલ, વરસાદ મોકલે તો પછી આમ થઈ જાય છે, અમે કામ કરતા કરતા બહુ પસીનો વરે છે એમ.
0: સાચી વાત છે, સાચી વાત છે. ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જ રહ્યું છે. ગરમી થી બચવા માટે આપ શું કરો છો?
1: ગરમી માંથી બચવા માટે બેન શું કરી છે, લીંબુ પાણી બનાવી પી છે, પછી ઠંડક કરી છે.
0: ગરમીનું પ્રમાણ અમદાવાદ માં પણ ખુબ છે. વરસાદ ની આપણે સૌ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે અને વરસાદ આવે એવી ઈશ્વરને આપણે સૌ પ્રાર્થના કરીએ. બરાબર?
1: બિલકુલ બિલકુલ બરાબર. ભલે બેન આવજો.

0: અને આ ગીત સાથે આજનો આ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો અહીં સમાપ્ત થાય છે.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો,
1: આપકી બાતે આપકી આવાજ.
3: હેલો આકાશવાણી,
1: આપકી પસંદ આપકા અંદાજ.
4: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
0: આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે. અને જો તમે પણ હેલો હેલો કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોવ તો દર સોમવારે સવારે 10-11 વાગે અમને ફોન કરવાનું ભૂલતા નહીં. ફોન કરવા માટે અમારો નંબર નોંધી લેશો 079-2754-1942. આ નંબર પર અમને ફોન કરો, અમારી સાથે સંવાદ કરો અને સાંભળો તમારી પસંદગીના ગીતો. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત આરજે સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય બાય.
5: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. જીમી અને વસુધાને સાંભળીએ.

ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા જિમ્મી અને વસુધનસ્પર્મા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની 2 દિવસની મુલાકાતે. આંધ્રપ્રદેશની કેન્દ્રીય આદિજાતિ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું આજે વડોદરામાં કેન્દ્રીય સંરક્ષણમંત્રી રાજનાથસિંહ સમાપન કરશે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના 6ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ રહેલા સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર અપાયું. સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધો હટાવવાનો નિર્ણય લીધો.

0: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે આવતીકાલથી જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓની માલિકીના પેટ્રોલ પંપ પર આ પ્રતિબંધ લાગુ નહીં થાય. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા માર્ગ અને પવિત્ર ગુફા તરફ જતા બંને માર્ગો પર વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી. શાંતિ સમજૂતી દિવસના 40મા વર્ષ પ્રસંગે મિઝોરમના મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય હવે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં સરહદ પારની નાણાકીય ચૂકવણી માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે અફઘાનિસ્તાનના પક્તિકા અને કુનાર પ્રાંતમાં પાકિસ્તાનની લશ્કરી હવાઈ હુમલાની ટીકા કરી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે નવી શિક્ષણ નીતિ 2020ના ભાગરૂપે ધોરણ 9 અને ધોરણ 10ના અભ્યાસક્રમ તેમજ વિષય માળખામાં ફેરફાર કર્યા. પંચમહાલના ગોધરામાં 4000થી વધુ વિદ્યાર્થીઓને સીપીઆર અને પ્રાથમિક સારવારની તાલીમ અપાઈ. અને આગામી દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવા પરિસ્થિતિ અનુકૂળ. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. મનહર ઉદાસને સાંભળીએ.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો મનર ઉદાસના સ્વરમાં ગઝલ.

સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ

0: પતાવો, ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો. નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
3: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
2: ધારાબેન, આજે આપણે બહેનો માટે સરસ મજાનું નાટક લઈને ઉપસ્થિત થયા છીએ,
3: અને એ નાટકનું નામ છે ભાષાનું ભદ્રમ ભદ્ર,
2: જેનું લેખન કર્યું છે ડોક્ટર કાંતિ ગોરે
3: અને રજૂઆત છે ડોક્ટર ઉમર સમાની.
2: ભાગ લેનાર કલાકારો સર્વશ્રી કમલેશ પંચોલી,
3: સુનિલ માકડ
2: અને દીપા ચૌહાણ.
3: તો આવો બહેનો સાંભળીએ નાટક ભાષાનું ભદ્રમ ભદ્ર.

0: કોણ આવ્યું છે? હમણાં જ દરવાજો ખોલું હો.
1: એ તો હું અરવિંદ છું.
2: આ દરવાજો તો ખુલ્લો જ છે.
0: ઓય માં, હું તો દરવાજો બંધ કરવાનું જ ભૂલી ગઈ. તો તે બેલ શું કેમ વગાડી?
2: એ તો તમે લખ્યું હતું ને, બેલ વગાડવી.
0: એ તો દરવાજો બંધ હોય તો વગાડવાની હોય.
2: એમ લખવું જોઈએ ને કે દરવાજો બંધ હોય તો બેલ વગાડવી.
0: પણ દરવાજો બંધ હોય તો એ તો દેખાય.
2: દરવાજો ખુલ્લો હોય તો પણ દેખાય.
0: તું તો મૂર્ખનો સરદાર લાગે છે.
1: હા, વાહ વાહ વાહ વાહ, હું તો મૂર્ખનો સરદાર, હું તો મૂર્ખનો સરદાર.
0: એ અક્કલ વગરના, મેં તને મૂર્ખનો સરદાર કયો તેમાં તું ખુશ થાય છે?
1: હા, સરદાર એટલે શું?
0: સરદાર એટલે આગેવાન, બધાનો ઉપરી. સરદારની વાત બધાએ માનવી પડે.
1: હા, તો તમે મને સરદાર કયો એટલે હું ખુશ થયો.
0: પણ મેં તો તને મૂર્ખનો સરદાર કયો છે.
1: આ મૂર્ખ કોને કહેવાય?
0: અક્કલ વગરનાને, કઈ સમજે નહીં ને તેને.
1: બરાબર છે, પણ મૂર્ખને સમજાવી શકે એને કેવો કહેવાય?
0: એને બહુ મુશ્કેલ કામ કર્યું ને એમ કહેવાય.
1: હવે મૂર્ખને પણ સમજાવી શકે એને બુદ્ધિમાન કહેવાય. આ કહેવાય કે નહીં?
0: એને તો બહુ જ અક્કલવાળો માનવો જ પડે.
1: હવે મને કહો, આ સરદારનું કામ શું?
0: એની સાથેના પાસેથી કામ લેવું, એમને પ્રેરણા આપવી, એમને સમજાવવા અને
1: બસ બસ બસ બસ, આ તો બહુ થઈ ગયું. તમે મને મૂર્ખનો સરદાર કહ્યો, આ બરોબર કે નહીં?
0: હા, તે કયો જ ને, તેમાં વળી તું ખુશ થયો.
1: હા, તે થાવ ને, તમે જ કહ્યું. બીજાને સમજાવી શકે, પ્રેરણા આપી શકે, કામ લઈ શકે તેને સરદાર કહેવાય.
0: હા, પણ તેનું શું છે?
1: તો પછી મૂર્ખને પ્રેરણા આપવી, એની પાસે કામ લેવું અને મૂર્ખને પણ સમજાવવું, આ બધું કામ કરનાર બુદ્ધિશાળી હોય કે નહીં?
0: હા હા, એ તો બુદ્ધિશાળી જ હોય.
1: તો મૂર્ખનો સરદાર બુદ્ધિશાળી હોય તો જ આ કરી શકે. આ તમે મને બુદ્ધિશાળી કહ્યો એટલે હું ખુશ થયો.
0: ઓ તારી તો ભલી થાય. મૂર્ખનો સરદાર એટલે વધારે મોટો મૂર્ખ એમ હું તો માનતી હતી.
1: પણ ભલી કોણ છે એ મારી કેમ થાય? અને મારે એની સાથે પરણવાનું છે.
0: હે ભગવાન, આને તે કેમ પહોંચવું?
1: મને પહોંચવું એટલે શું? હે, મારા માથા પર પહોંચીને તમારે આ વાસણ મારા માથા ઉપર મૂકવાના છે.
0: અરે રે, તારી માથાકૂટમાં હું તો વાસણ ઘસવાનું જ ભૂલી ગઈ.
1: હા, પણ આ થોડા વાસણ અલગ પડ્યા છે, એમ કેમ?
0: અરે, એ તો ઘસાઈ ગયા છે.
1: પણ વાસણ તો એવા ને એવા જ છે, કોઈ વાસણ ઘસાયેલું નથી.
0: અરે, એ તો અલગ રાખેલા વાસણ સાફ છે અને બીજા ગંદા છે, એઠા છે.
1: તો તમે એમ કહો ને કે તમે વાસણ સાફ કરો છો, વાસણને ઘસીને થોડા જ પાતળા કરવાના.

0: હે ભગવાન, તને કેમ પહોંચું? ચાલ તારા માટે ચા મૂકું.
1: તે ચા તમે ક્યાં મારા માથા ઉપર મૂકશો?
0: અરે મને લાગે છે કે હું ગાંડી થઈ જઈશ.
1: તમને એવું લાગે છે કે તમે ચોક્કસ ગાંડા થઈ જશો કે પછી તમને એવી શંકા છે?
0: અરે પણ હું તો બધું ભૂલી ગઈ, મને કઈ જ ખબર નથી કે હું શું કરતી હતી.
1: જો જો, હું તમને સમજાવું. આપ વાસણ સાફ કરતા હતા અને પછી આપ મારા માથે ચા મૂકવાના હતા.
0: ડફોડ, તું હવે ચૂપ રહીશ?
1: આ ડફોડમાં ફોડવું ક્રિયાપદ રહેલું છે એ મને સમજાય છે, પણ ડને કઈ રીતે ફોડી શકાય એ મને સમજાતું નથી. અને આપ મારા માથે કઈ રીતે ચા મૂકશો ને એ પણ મને ખબર પડતી નથી.
0: જો હું તારી માસી થાઉં, ખબર છે ને?
1: હા હા, પણ માસી એટલે કે માં જયસી, પણ માં નહીં.
0: હે ભગવાન, મારા તે કેવા ભોગ લાગ્યા કે આની સાથે માથાકૂટ કરું છું. આની માના ડેથ પછી કોલેજમાં ભણવા મૂક્યો અને એને હોસ્ટેલમાં મૂક્યો જેથી એ સારી રીતે અભ્યાસ કરી શકે, પણ આ તો અક્કલનો ઓથમીર નીકળ્યો.
1: જુઓ જુઓ માસી, તમે મને કન્ફ્યુઝ કરો છો. સોરી, કન્ફ્યુઝ તો પરભાષાનો શબ્દ છે. સોરી, મારે એમ કહેવું જોઈએ કે આપ મને મૂંઝવી રહ્યા છો.
0: સોરી પણ પરભાષાનો શબ્દ છે.
1: ધન્યવાદ ધન્યવાદ, આપે ઉત્તમ કાર્ય કર્યું, મને ભાષા દોષના મહાન પાતકમાંથી બચાવી લીધો. મારે સોરી નહીં, પણ મને ક્ષમા કરો એમ કહેવું જોઈએ, પણ એમાં અર્થ દોષ રહેલો છે.
0: એમાં વળી અર્થ દોષ કેમ આવ્યો?
1: એમાં આવતો ક્ષમા શબ્દ વ્યક્તિગત નામ છે.
0: એ વેદ્યા, તું આવો બકવાસ કેમ કરે છે?
1: હું તો મારા સરના આપેલા આદેશનું પાલન કરું છું. એ તો અમારા સર, સોરી સોરી સોરી, અમારા ગુરુજી, સોરી નહીં ક્ષમા કરો કહેવાય. અમારા પૂજ્ય ગુરુજીએ ભાષાનો સત્ય પ્રયોગ કરવાનું અને એના મૂળ સુધી જવાનું કહે છે.
0: ઓહો, હવે સમજાયું આ બધી ઉપાધિનું મૂળ ક્યાં છે.
1: માસી, ઉપાધિ તો ગ્રેજ્યુએટ થયા પછી મળે. અરે સોરી, નહીં નહીં, ક્ષમા, હું ક્ષમા યાચું છું. ગ્રેજ્યુએટ એટલે કે
0: સ્નાતક.
1: ઓ, આપે પણ માતૃભાષાનું અધ્યયન કર્યું છે?
0: હા, હું પણ ગુજરાતી ભણી છું.
1: તો પછી આપ શુદ્ધ ભાષાના શુદ્ધ શબ્દોને એના મૂળ અર્થમાંથી સમજવાનો પ્રયત્ન કેમ નથી કરતા?
0: વત્સ, એ બધું પછી. આપણે શૈલેષ કાકાના ઘરે નામકરણ વિધિ માટે જવાનું છે.
1: હા, પણ આ વત્સ શબ્દ જરા સ્પષ્ટીકરણ માગે છે.
0: કેમ?
1: એમાં મારા પશુત્વનું દર્શન થાય છે.
0: તને હાથ જોડું છું હવે, ભસી મારને. વત્સ શબ્દથી તને શી તકલીફ છે?
1: મને પશુ જાહેર કરવાનો ઈરાદો આપે ફરીથી દૃઢ કર્યો છે.
0: હે ભગવાન, આનું શું કરવું?
1: આપ મને પશુ માંગતા હો ને તો મને પ્રાણી ઘરમાં રાખી આવો.
0: અરે પણ આ પશુત્વનું પૂછડું તે શું કામ પકડ્યું છે?
1: આપે મને પશુ કહ્યો ને માટે.
0: જો, તું તો મારા દીકરા જેવો છે તેથી મેં તને વત્સ કહ્યો. વત્સનો અર્થ પુત્ર થાય.
1: વત્સનો અર્થ વાછરડો પણ થાય. તમે સ્પષ્ટતા નહોતી કરી કે તમે મને શું કહેવા માગો છો.
0: એટલે
1: તમારે કહેવું જોઈએ કે તમે વત્સનો અર્થ દીકરાના અર્થમાં પ્રયોજ્યો છે.
0: જો બેટા, તો શું એકથી વધારે અર્થવાળા શબ્દોમાં દરેક વખતે સ્પષ્ટતા કરવાની?
1: હાસ તો, નહીં તો વિશદ ભાષા દોષ ઉદ્ભવે.
0: અરે ભાઈ, વિશદ ભાષા દોષ ઉદ્ભવે ને બદલે ભાષા દોષ થાય એમ કહીને વિશદ ભાષા દોષ ઉદ્ભવે આવી ગયો મોટો પંડિત.
1: આપે મને શંકાસ્પદ શબ્દ પ્રયોગ વત્સ કહીને મારા મનમાં પશુત્વનું આરોપણ કર્યું, વળી એનું બીજા વાક્યથી દૃઢીકરણ પણ તમે કર્યું છે.
0: અરે ભાઈ, આ આરોપણ ને દૃઢીકરણ ને શંકાસ્પદ ને આ બધું શું છે?
1: આપે મારા મનમાં ઠસાવ્યું છે કે હું પશુ છું, વળી આપે મને કહ્યું ભસીમર ને.
0: તો
1: આ ભસીમર શબ્દ એમાં પ્રયોજાયેલું ક્રિયાપદ એ છે ભસુ, અને એ

0: કૂતરાનું કાર્ય દર્શાવે છે.
1: આ બધું ભદ્રમ ભદ્રતને કોણ શીખવાડે છે?
0: મારા પૂજ્ય ગુરુજી.
1: એ શું કહે છે?
0: એ કહે છે કે હાલમાં વોટ્સએપ અને ફેસબુકમાં શંકર ભાષાનો પ્રયોગ થઈ રહ્યો છે.
1: તે પણ શંકર એટલે મિશ્ર ભાષા વાપરી, તારા શબ્દોમાં વોટ્સએપ અને ફેસબુક શબ્દોને વાપરીને.
0: હા, પણ મેં શબ્દકોશનું અધ્યયન કર્યું, એમાં મને વોટ્સએપ અને ફેસબુક એના માટે ગુજરાતી શબ્દોના દર્શન ન થયા.
1: તો ચોખ્ખું કહીને કે તને ગુજરાતી શબ્દકોશમાં વોટ્સએપ અને ફેસબુક શબ્દો ન મળ્યા, આ અધ્યયન અને દર્શનની પત્તર ફાડે છે તે.
0: અરે રે રે રે, આપે આ પત્તર ફાડ્યો, એવો અસંસ્કૃત શબ્દ પ્રયોગ કેમ કર્યો?
1: હવે ચૂપ માર, નહીં તો આ સાણસી ફટકારીશ.
0: સાણસી મારીશ એમ કહેવાય, ફટકારીશ નહીં. ફટકારીશ ક્રિયાપદ તો કોઈને ફટકો મારવાનું ચાબુક જેવું સાધન હોય તો જ પ્રયોજાય.
1: હવે માથાકૂટ મૂક અને આ ચા પી લે.
0: અહીં પણ એક સમસ્યા છે.
1: બેટા, તને આ ચા પીવામાં સમસ્યા નડે છે?
0: નહીં નહીં નહીં, શબ્દના ખોટા પ્રયોગની સમસ્યા છે.
1: અરે ભાઈ, તારી સમસ્યાની ઉપાધિમાં ચા ઠરી જશે. બોલ, તારી શી સમસ્યા છે?
0: કેટલાક કહે છે કે ચા પીવી જોઈએ અને કેટલાક કહે છે કે ચા પીવો જોઈએ.
1: જો તું ચા પીવી જોઈએ એમ કહીશ તો પણ ચાનો સ્વાદ તો એ જ રહેશે, અને ચા પીવો જોઈએ એમ કહીશ તો પણ ચા એવી ને એવી જ રહેશે.
0: ઠીક છે, પણ સમસ્યાનું સમાધાન થોડા સમય માટે સ્થગિત રાખી અને ચાને હું ગ્રહણ કરું છું.
1: હવે જલ્દી કર, મારે શૈલેષભાઈને ત્યાં દીકરી આવી છે, તે નામકરણ વિધિમાં જવું છે. એ આજે દીકરીનું નામ પાડવાના છે.
0: હે, તે નામ ક્યાંથી પાડશે?
1: એટલે
0: તમે કહ્યું ને કે નામ પાડશે, એટલે નામને ક્યાંથી ફેંકશે?
1: કઈ સમજાતું નથી.
0: આપણે કહીએ છીએ ને કે આ માણસે હાથમાંથી વસ્તુ નીચે પાડી, એમ નામ ક્યાંથી પાડશે?
1: હે ભગવાન, નામ પાડશે એટલે બેબીનું નામ રાખશે.
0: ઓ, તો આપે એમ કહેવું જોઈએ કે બાલિકાનું નામ રાખશે. ઠીક છે, ચાલો ચલાવી લઉં છું. શું નામ રાખશે?
1: કમલા.
0: વાહ વાહ, એ તો માતા લક્ષ્મીનું નામ છે.
1: તે એમણે લક્ષ્મીનું નામ છે એટલે નથી રાખ્યું.
0: તો એટલે
1: અચાનક લક્ષ્મીનું નામ થઈ ગયું?
0: મને કઈ સમજાતું નથી.
1: જો સાંભળ, એની માતાનું નામ હતું કલાબેન, પિતાનું નામ મહેશભાઈ, અને એમની અટક હતી લાકડાવાલા, એટલે એમણે માતાના નામનો પહેલો અક્ષર કલાનો ક લીધો, મહેશનો મ લીધો, અને લાકડાવાલામાંથી લા લીધો અને નામ પાડ્યું કમલા.
0: ઓ, આ તો મોટી ગરબડ થઈ ગઈ. આવા અધમ કાર્યો કરવાથી તો અનર્થ થાય છે અને નામનો અર્થ ન પણ નીકળે.
1: હા, તે થાય ને. હમણાં એક છોકરીનું નામ સકમા, એની માતાનું નામ હતું.
0: બસ બસ બસ બસ બસ, નથી સાંભળવું, મારે નથી સાંભળવું. મારા ગુરુજી કહેતા હતા, મારા પૂજ્ય ગુરુજી કહેતા હતા કે અર્થ વગરના શબ્દો બોલવા અને સાંભળવા એ માતૃભાષાનું અપમાન છે, એનાથી પાપ લાગે છે. હવે હું જાઉં છું. આ હવે પછી ચા ત્યારે જ પીશ કે જ્યારે ચા પીવી કે ચા પીવો એનો નિર્ણય મારા ગુરુજી મને આપશે.
1: જો આ શાર્થ જોડણી કોષ, એ આ આ આ શબ્દ શોધ્યો ચા. અરે, આમાં તો ચા સામે સ્ત્રીલિંગ અને પુલ્લિંગ બે લખ્યા છે. ચા પીધો પણ સાચું અને ચા પીધી પણ સાચું. હવે આ ચા પૂરી કર, એના સ્વાદમાં કશો ફેર નહીં પડે, સમજ્યો?
0: અરે, આ તો મોટી અરાજકતા કહેવાય.
1: એમાં કશી અરાજકતા ન થાય, લોકોને સમજાવવું જોઈએ. વડાપ્રધાન સ્ત્રી હોય કે પુરુષ, એનાથી કશી અરાજકતા ન ફેલાય. બસ એને કામ કરતા આવડવું જોઈએ.
0: ભલે ભલે ભલે, હવે ત્યારે હું જાઉં છું. આજે મારે એક સાક્ષ્ય આપવાનું છે.
1: સાક્ષ્ય એટલે?
0: સાક્ષ્ય એટલે કે આપણ નોકરી આપવા માટે કોઈ પ્રશ્નો પૂછે તેને સાક્ષ્ય કહેવાય.
1: મૂરખ, સીધે સીધું ભસી મરને કે તું ઇન્ટરવ્યુ આપવા જાય છે. જા, તારા ભાષા પ્રયોગો સહન કરવાની શક્તિ ભગવાન ઇન્ટરવ્યુ લેનારને આપે.

0: કક્ષમાં પ્રવેશ કરવા માટે આપની અનુમતિની અપેક્ષા રાખું છું.
1: અરે ભાઈ, મે આઈ કમ ઇન કહેને? એટલે વાત પૂરી થાય.
0: હું મિશ્ર ભાષાનો પ્રયોગ નથી કરતો.
1: ઓહો, તો એમ કહેવાય કે અંદર આવી શકું છું?
0: પૂર્ણ અર્થ વ્યક્ત થાય, કશું જ શેષ અવ્યક્ત ન રહી જાય અને કોઈના મનમાં રતિભાર પણ શંકા ન સર્જાય એવી શુદ્ધ ભાષાને જ પ્રયોજવી જોઈએ.
1: તો ભાઈ, આપ જે બોલ્યા એને ગુજરાતીમાં પરિવર્તિત કરશો?
0: હા જી જી, કઈ ભાષામાં પરિવર્તિત કરું?
1: અરે ભાઈ, આપને જે કહેવું હોય તે ગુજરાતીમાં કહો.
0: હું ગુજરાતી ભાષામાં જ સંભાષણ કરી રહ્યો છું.
1: જો અમને શિક્ષકની જરૂર છે.
0: હું પણ શિક્ષક કરવા માટે જ ઉપસ્થિત થયો છું.
1: તમે શિક્ષકની નોકરી માટે આવ્યા છો એવું નથી કહેવાતું?
0: મહાનુભાવ, મારું તાત્પર્ય પણ એ જ છે.
1: આપ કાવ્ય બાબતમાં શું જાણો છો?
0: કાવ્ય? હા, કાવ્ય. કાવ્ય એટલે કે કવિને કાવ્ય સર્જન કરવાની સ્ફૂર્ણા થવી જોઈએ, એનામાં કાવ્યોન્મેષનું પ્રાગટ્ય થવું જોઈએ. તે માટે શાસ્ત્રાભ્યાસ અને અંતઃસ્ફૂર્ણાથી એણે પૂર્વે પ્રગટ થયેલી પ્રશિષ્ટ કૃતિઓ અને મહાન સર્જકોની રચનાનું ઊંડું અવગાહન કરવું જોઈએ. અને પછી
1: બસ બસ, બહુ થયું. આપ નિર્ગમન દ્વારમાંથી પ્રસ્થાન કરી શકો છો.
0: જી, એટલે
1: બહાર જાઓ.
0: પરંતુ મારા સાક્ષ્યનું પરિણામ એ જાણવાની ઉત્સુકતાને હું અવરોધી શકતો નથી.
1: આપને ફોનથી જણાવવામાં આવશે. અહીંથી જાઓ.
0: ઓ, ધન્યવાદ, હું ઉપકૃત થયો છું.
1: અરે, આને તો માથું પકવી દીધું.
0: જી, ધન્યવાદ.
1: સુચેતા બેને ભલામણ કરેલી એની વાત પર ધ્યાન આપવું પડે તેથી મને થયું કે ઓફિશિયલ ઇન્ટરવ્યુ ગોઠવતા પહેલા હું જ ઉમેદવારને ચકાસી લઉં. પણ આ તો ઘનચક્કર નીકળ્યો. હું જરા સુચેતાબેનને ફોનથી કહી દઉં.

0: हाँ बोलो अजय भाई। अरविंद आवेलो? अरे भाई, एना माता पिता अकस्मात में गुजरी गया पछी मैं जेने मोटो करेलो अने एक छात्रालय में मूकी दीधेलो। हवे ग्रेजुएट थई गयो छे, आपनी खानगी शाळा में नौकरी लागी जाए माटे एने मोकलेलो।
1: અરે બેન, એ તો સાવ ચક્રમ છે. એવું અષ્ટમ પષ્ટમ ગુજરાતી બોલતો હતો કે હું પણ સમજી શકતો નહોતો. મારે એને પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કઈ રીતે ગોઠવવો?
0: તમે સાચા છો અજયભાઈ, મને એનો અનુભવ થઈ ગયો છે, સોરી, હું હવે એને તૈયાર કરીશ.
1: જો એની પાસે જ્ઞાન છે પણ જરા પણ સમજણ નથી, વ્યવહારુ નથી, ગોખણીઓ હોય એવું લાગે છે.
0: આભાર, આપે મને સાચું કહ્યું છે, હું હવે એને

0: અરવિંદ આવ, શું થયું?
1: અરે માસી, મેં એમને સરસ પ્રત્યુત્તરથી સંભાષણ કર્યું.
0: જો હવે અહીં બેસ, હું કહું તેમ બોલ.
1: પણ માસી,

0: સાંભળ્યું ને, ચૂપચાપ બેસી જા, નહીં તારા વેલણ ફટકારીશ.
1: પણ વેલણથી મરાય, ફટકારાય નહીં.
0: એમ તો હવે આ વેલણનો સ્વાદ ચાખ. ચાખ, બોલ બોલ, વેલણ મારીએ કે ફટકારીએ કે સ્વાદ ચાખવાનો કહીએ, કઈ ફેર પડે છે? બોલ બોલ, હજી મારું
1: ના ના,
0: મારું હજી બોલ
1: ના ના ના, બહુ વાગે, બહુ વાગે. બસ બસ બસ, કઈ ફેર નથી પડતો, કઈ ફેર નથી પડતો.
0: કેમ, હવે કઈ ને કે વેલણ થી ન ફટકારાય પણ મરાય?
1: ના ના, એનાથી કઈ ફરક નથી પડતો.
0: બોલ હવે ચા પીધો કે ચા પીધી, શો ફેર પડે?
1: કઈ ફેર ન પડે, વાગે છે. ચા તો ચા જ રે, વો ચા જ રે.
0: બોલ, હું ભસું છું કે બોલું છું?
1: મને સમજાઈ ગયું, બધું સમજાઈ ગયું.
0: શું સમજાઈ ગયું? બોલ,
1: તમે જે બોલો છો તે
0: ડફોડ એટલે શું? મૂર્ખ, એમાં ડ અક્ષર ને ફોડવાનો છે? બોલ જવાબ આપ, નહીં તો આ વેલણ.
1: ના ના ના ના ના, ડફોડ ડફોડ એટલે કે મૂર્ખ, અક્કલ વગરનો.
0: હા હવે બોલ, હું ક્ષુધાથી પીડાઉં છું.
1: ના ના ના, એમ કહેવાય કે મને ભૂખ લાગી છે.
0: હા હવે થોડી અક્કલ આવી.
1: પણ અમે કવિતામાં આવું જ બધું ભણતા હતા.
0: તે તારા બીજા મિત્રો આવું બોલે છે?
1: ના ના, એ તો નથી બોલતા.
0: તો તું કેમ બોલે છે?
1: બીજાને મૂંઝાતા જોઈને મને બહુ મજા આવતી હતી. મને લાગતું હતું કે હું તો બહુ હોશિયાર છું.
0: જો હવે ટમેટું કાપવું હોય તો શું વપરાય, તલવાર કે ચપ્પુ?
1: ચપ્પુ જ વપરાય ને.
0: ને વપરાય કે પ્રયોજાય?
1: પ્રયોજાય. ના ના ના, વેલણ નહીં, વેલણ નહીં, વપરાય વપરાય, એમ જ બોલે, વપરાય.
0: હવે ઠેકાણે આવ્યો. જો કવિતા તો અભિવ્યક્તિની, ભાવકને રસનો અનુભવ કરાવીને આનંદ આપવાની કલા છે. વ્યવહારમાં તો વ્યવહારની ભાષા જ વપરાય. સમજાયું?
1: હા હવે હવે બધું સમજાઈ ગયું.
0: હવે કહે તો માસી એટલે?
1: બીજાની માસીની મને ખબર નથી હો, પણ મારી સુચેતા માસીએ તો મને એક ઝાટકે મારી વાસ્તવિકતાનું ભાન કરાવી દીધું છે.
0: હજી થોડો સુધારો કર.
1: મને આમ ગોખેલું ન બોલાય, પણ બધાને સમજાય ને એવું મુદ્દાસર બોલતા શીખડાવી દીધું છે માસી.
0: હા હવે તારે કાલે ફરીથી અજયભાઈને મળવાનું છે.
1: હા,
0: અને સાદી સીધી ભાષામાં વાત કરજે.
1: હા,
0: તારા જ્ઞાનનો ઉપયોગ પણ સાદી ભાષામાં જ કરજે.
1: ભલે માસી, હવે હું બધું સમજી ગયો.

0: બહેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નાટક ભાષાનું પત્રમપત્ર,
1: જેનું લેખન કર્યું હતું ડોક્ટર કાંતિ ઘોરે.
0: રજૂઆત હતી ડોક્ટર ઉમર સમાની.
1: ભાગ લેનાર કલાકારો હતા સર્વશ્રી કમલેશ પંચોલી,
0: સુનિલ માકડ
1: અને દીપા ચૌહાણ.
0: તો બહેનો, આશા રાખીએ આ નાટક તમને ખૂબ પસંદ પડ્યું હશે. તો એના પ્રતિભાવો આપ પત્ર દ્વારા ચોક્કસથી જણાવજો.
1: પત્ર મોકલવાનું સરનામું નોંધી લેશો.
0: કેન્દ્ર નિયામક શ્રી
1: સહિયર કાર્યક્રમ વિભાગ,
0: આકાશવાણી ભુજ,
1: પિનકોડ 370001.
0: તો આ સરનામા પર અમને પ્રતીક્ષા રહેશે આપના પત્રોની.

0: તો આ સાથે જ આજનો શહેર કાર્યક્રમ અહીં જ સમાપ્ત થયો. તો ફરી મળીશું આવતા મંગળવારે બપોરે 12:30 વાગે.
1: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો ધારાબેન,
0: આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન.

આ હતો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરનો એક થવા જઈ રહ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના બે દિવસના પ્રવાસે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરી ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી. અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશની બે દિવસની મુલાકાતે રવાના થશે. રાષ્ટ્રપતિ આજે વિજયનગરમ ખાતે સેન્ટ્રલ ટ્રાઇબલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ આવતીકાલે અનંતપુરમુ ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ આંધ્રપ્રદેશના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ ભારપૂર્વક જણાવ્યું. હરિયાણાના હિસારમાં ખેત બચાવો અભિયાનના સમાપન સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું કે સરકાર એક મોબાઇલ એપ્લિકેશન વિકસાવવા પર કામ કરી રહી છે જે માટી અને જમીનને જરૂરી ખાતરની માત્રા અંગે માહિતી આપશે. તેમણે ખેડૂતોને જમીનના સ્વાસ્થ્યને જાળવવા માટે સંતુલિત રીતે ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવા કહ્યું હતું.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है. तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: શ્રી ચૌહાણે કહ્યું કે સરકાર અલનીનો અસરના કારણે ઓછા વરસાદની અસરને નિયંત્રિત કરવાના રસ્તાઓ શોધી રહી છે. એથેન્સમાં મુખ્યમથક ધરાવતી યુરો બેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી છે. આ પહેલ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ સાથે બેન્કના વ્યૂહાત્મક સહયોગનો એક ભાગ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે યુરો બેન્ક ખાતે સેવાઓનો આરંભ ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તેમણે ઉમેર્યું હતું કે યુપીઆઈ હવે ગ્રીસમાં લાઈવ હોવાથી પાત્ર ગ્રાહકો તાત્કાલિક સુરક્ષિત અને એકીકૃત રીતે નાણાં ટ્રાન્સફર કરી શકે છે. વ્યવહાર ખર્ચ પરંપરાગત ટ્રાન્સફર ખર્ચના એક અંશ સુધી ઘટી જાય છે.

0: ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને વધુ ઝડપી બનાવી છે, જે અંતર્ગત અસરગ્રસ્ત લોકોને તબીબી સહાય, કટોકટી રાહત સામગ્રી અને અન્ય આવશ્યક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વેનેઝુએલામાં ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભારતીય સેના દ્વારા સ્થાપિત અસ્થાયી ક્ષેત્ર હોસ્પિટલમાં ભૂકંપગ્રસ્ત લોકોની સારવાર કરવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતીય સેના અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે. સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે ભારતીય સેના તેની શક્તિ કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ તેના સૈનિકો, કમાન્ડરો, નિવૃત્ત સૈનિકો, તેમના પરિવારો અને દેશના નાગરિકોના અતૂટ વિશ્વાસથી મેળવે છે. જનરલ દ્વિવેદીએ આજે નવી દિલ્હીમાં આર્મી ચીફ પદ પરથી નિવૃત્ત થતાં આમ જણાવ્યું હતું. ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય સેનામાં સેવા આપવી તે એક મહાન સૌભાગ્ય હોવા પર તેમણે ભાર મૂક્યો હતો.
1: ચાર દશક સે અધિક સમય ભારતીય સેના મેં સેવારત રહેના મેરે જીવન કા સબસે બડા સૌભાગ્ય રહા. ભારતીય સેના કિસી એક વ્યક્તિ વિશેષ સે નહીં, બલ્કિ અપને સૈનિકો, કમાન્ડરો, પૂર્વ સૈનિકો, પરિવારજનો ઓર દેશવાસીઓ કે અટૂટ વિશ્વાસ સે શક્તિ પ્રાપ્ત કરતી. સૌ પ્રથમ મેં ભારતીય સેના કે હર સૈનિક શામિલ વીરગતિ પ્રાપ્ત બલિદાનીઓ કો નમન કરતા હું.
0: તેમણે જણાવ્યું કે ભારતીય સેનાએ છેલ્લા બે વર્ષમાં દરેક મોરચે સતત તૈયારી, સંતુલન અને સતર્કતા જાળવી રાખી છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ શેઠને જવાબદારી સોંપતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જનરલ શેઠના નેતૃત્વ હેઠળ ભારતીય સેના તેની ભવ્ય પરંપરાઓ, વ્યવસાયીકરણ અને દ્રઢ નિશ્ચયને જાળવી રાખીને વધુ ઊંચાઈઓ હાંસલ કરશે. તેમના વિદાય સમારંભના ભાગરૂપે આર્મી ચીફ દ્વિવેદીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ભારતીય કોસ્ટગાર્ડના જહાજ સચેતે મેંગલુરૂના દરિયાકાંઠે દરિયાઈ શોધ અને બચાવ કામગીરીમાં ભારતીય માછીમારી બોટના 6 માછીમારોને બચાવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ICGએ જણાવ્યું કે ગઈકાલે તોફાની દરિયામાં IFB મંજુ માથાન બોટ ફસાઈ હતી. ત્યારબાદ તમામ બચી ગયેલા લોકોને રિમોટ સંચાલિત લાઇફ બોટનો ઉપયોગ કરીને બચાવવામાં આવ્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ પર તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વિશ્વભરની લોકશાહી સંસ્થાઓને શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી બિરલાએ કહ્યું કે સંસદ એ લોકોની આકાંક્ષાઓ, અધિકારો અને વિશ્વાસની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે, જ્યાં વિચારોનું મંથન થાય છે, નીતિઓ ઘડવામાં આવે છે અને રાષ્ટ્રના ભવિષ્યની દિશા નક્કી થાય છે. તેમણે ઉમેર્યું કે એક મજબૂત, સ્વતંત્ર અને જવાબદાર સંસદ જ લોકશાહીની સાચી શક્તિ અને નાગરિકોના અધિકારોના સૌથી મોટા રક્ષક તરીકે સેવા આપે છે. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગુરુ હરગોવિંદ સાહેબજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે ધર્મ, સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોના રક્ષણ માટે સંત સૈનિક પરંપરાનો પાયો નાખવા બદલ ગુરુ હરગોવિંદ સાહેબજીની પ્રશંસા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે ગુરુ હરગોવિંદ સાહેબજીના ઉપદેશો લોકોને શ્રદ્ધાનું રક્ષણ કરવા, પીડિતોની સેવા કરવા, માતૃભૂમિનું રક્ષણ કરવા અને સત્યના માર્ગ પર અડગ રહેવા માટે પ્રેરણા આપતા રહેશે. આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ફ્લેટ નોટ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા હતા. આઈટી, મેટલ અને પીએસયુ બેંકમાં નરમાશ જોવા મળી હતી, જ્યારે રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કેમિકલ્સ ક્ષેત્રોમાં સૌથી વધુ લેવાલી જોવા મળી હતી. પાકિસ્તાની લશ્કરે અફઘાનિસ્તાનના પક્તિયા, પક્તિકા અને કુનાર પ્રાંતોમાં કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી છે. 28 જૂનની રાત્રે થયેલા હવાઈ હુમલામાં 36 નાગરિકોના મોત, 163 જેટલા ઇજાગ્રસ્ત અને 3 રહેણાંક મકાનોનો સંપૂર્ણ નાશ થયા બાદ આ ટિપ્પણી આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે તાત્કાલિક આ દુશ્મનાવટનો અંત લાવવા હાકલ કરી અને તમામ પક્ષોને નાગરિકોનું રક્ષણ કરવા અપીલ કરી. યુરોપિયન યુનિયને તાત્કાલિક તણાવ ઓછો કરવા અને સંયમ રાખવાની હાકલ કરી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસના ચાર્જ ડી અફેર્સ સામે હવાઈ હુમલા અંગે પોતાનો મજબૂત અને સ્પષ્ટ વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકા અને ઇરાનના વિરોધાભાસી નિવેદનોના પગલે દોહામાં આગામી તબક્કાની ઇરાન અને અમેરિકા

0: અમેરિકા વચ્ચેની વાટાઘાટોના રાજદ્વારી પ્રયાસોમાં અવરોધ ઉભો થયો છે. ટ્રમ્પે દોહામાં નવેસરથી વાટાઘાટોના સંકેત આપ્યા બાદ અનિશ્ચિતતા વધી છે. જો કે તહેરાને આ દાવાને નિશ્ચિતપણે નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે હાલમાં અમેરિકા સાથે કોઈ વાટાઘાટોનું આયોજન નથી. ઇરાની અધિકારીઓનું કહેવું છે કે તેમનું તાત્કાલિક ધ્યાન 14 મુદ્દાના સમજૂતી કરારને અમલમાં મૂકવા પર છે. ફિફા વર્લ્ડ કપમાં જર્મનીનો પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં 4-3 પરાજય થતાં તે અંતિમ 32માંથી બહાર થયું, જ્યારે આ જીત સાથે પેરાગ્વે વર્લ્ડ કપના રાઉન્ડ 16માં આગળ વધ્યું છે. જોસ કેનાલે પ્રથમ સડન ડેથ પેનલ્ટી કિક પર ગોલ કર્યો, જ્યારે મોરોક્કોએ રાઉન્ડ ઓફ 32 મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં નેધરલેન્ડને 3-2 પરાજય આપ્યો. અગાઉ જાપાન પર 2-1 વિજય મેળવ્યા બાદ બ્રાઝીલે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંધ્રપ્રદેશના 2 દિવસના પ્રવાસે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કર્યા વિના વિકસિત ભારતનું વિઝન પ્રાપ્ત નહીં કરી શકાય તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ. યુરોબેન્કે ગ્રીસથી ભારતમાં ક્રોસ બોર્ડર ટ્રાન્સફર માટે યુપીઆઈ આધારિત રેમિટન્સ સેવા શરૂ કરી. ભારતે ઓપરેશન અમિસ્તાદ હેઠળ ભૂકંપગ્રસ્ત વેનેઝુએલામાં માનવતાવાદી સહાય કામગીરીને ઝડપી બનાવી. પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હવાઈ હુમલાઓની વૈશ્વિક નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ટીકા કરી અને ફિફા વર્લ્ડ કપમાં પેરાગ્વે સામે પેનલ્ટી શૂટઆઉટમાં પરાજય થતાં જર્મની અંતિમ 32માંથી બહાર થયું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: ये है आकाशवाणी का अहमदाबाद बड़ौदा राजकोट और भुज केंद्र. पेश है फौजी दोस्तों के लिए विशेष कार्यक्रम जय भारती.

0: चुनौती दी और आंदोलन लगभग एक वर्ष तक चला। इस संघर्ष के दौरान चांद और भैरव शहीद हो गए, जबकि बाद में सिद्धू और कान्हू को अंग्रेजों ने गिरफ्तार कर फांसी दे दी। झारखंड में हूल दिवस स्वाभिमान, प्रतिरोध और जनजातीय अस्मिता का प्रमुख प्रतीक माना जाता है। आकाशवाणी समाचार के लिए रांची से मैं महविश रहमान।
1: जर्मनी फुटबॉल फीफा विश्व कप के राउंड ऑफ 32 से बाहर हो गया है। बोस्टन में खेले गए मैच में पैराग्वे ने उलटफेर करते हुए जर्मनी को पेनल्टी शूटआउट में 4-3 से हराया। विश्व कप में पेनल्टी शूटआउट में जर्मनी की यह पहली हार है। मोरक्को और ब्राजील भी अंतिम 16 में पहुंच गए हैं। अंत में मुख्य समाचार एक बार फिर। यूरो बैंक ने यूनान से भारत के लिए यूपीआई के माध्यम से धन भुगतान की सेवा शुरू की। वाणिज्य मंत्री पीयूष गोयल ने इसे भारत के डिजिटल भुगतान विस्तार में मील का पत्थर बताया। दिल्ली सहित 4 राज्यों में मतदाता सूची का विशेष गहन पुनरीक्षण शुरू। पाकिस्तान के गृह सूची निगरानी की आलोचना के बाद भारत ने वित्तीय कार्यवाही कार्य बल के लिए अपना समर्थन दोहराया। उत्तर प्रदेश, बिहार, मध्य महाराष्ट्र, कोंकण और गोवा के कुछ हिस्सों में अगले 2 दिन तक मूसलाधार वर्षा का अनुमान। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCમાં 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ માટે સમજૂતી કરાર થયા છે। વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની VGRCના સમાપન સમારોહને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી હતી।
3: આ ચોથી VGRCમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 MOU થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઉભી થવાની છે। આ રોકાણો ગુજરાતના GDP તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે।
2: શ્રી પટેલે વધુમાં કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતામાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે। વડોદરામાં દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધા તાતા એરબસ C-295 એક સીમાચિહ્નરૂપ છે। તેમણે કહ્યું કે VGRCથી નાના ગામના ઉદ્યોગો, છેવાડાના યુવાનોને મોટા સાહસ તરીકે આગળ વધવાની તક મળી છે। કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRCના ભાગરૂપે મત્સ્ય ઉદ્યોગ અંગે યોજાયેલા પરિસંવાદને સંબોધતા શ્રી સિંહે કહ્યું કે તાજેતરના વર્ષોમાં ભારતમાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ ઉત્પાદનમાં 147% વધુનો વધારો થયો છે। જો કે આ નોંધપાત્ર વૃદ્ધિ છતાં આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ દેશના કુલ સી ફૂડ નિકાસમાં માત્ર 2% જેટલો હિસ્સો ધરાવે છે। તેમણે વધુમાં કહ્યું કે ટકાઉ જળચર ઉછેર પ્રથાઓને પ્રોત્સાહન આપીને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ વિકસાવીને અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હિસ્સેદારોને પૂરતી તાલીમ આપીને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ પર વધુ ભાર મૂકવાનો સમય આવી ગયો છે। મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડતા તેમણે આગામી વર્ષોમાં રાજ્ય આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગ નિકાસના પાવર હાઉસ તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા IITEના નવા ભવન અને છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું। અંદાજે 127 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ ભવનમાં શૈક્ષણિક ઇમારત, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા તથા પરિસંવાદ કક્ષ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને સંગ્રહાલય જેવી સુવિધાઓ હશે। સાથે જ વિવિધ રમત માટે મેદાન, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવા છાત્રાલયનું બાંધકામ હાથ ધરાશે। આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કહ્યું કે IITE જેવી સંસ્થાઓ થકી ભારત રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપીને વૈશ્વિક કક્ષાએ મહત્વની ભૂમિકા ભજવશે।
4: ભારત પાસે માત્ર શિક્ષકો નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માતા શિક્ષકો આપતી એક એવી વિશિષ્ટ યુનિવર્સિટી હોવી જોઈએ। આજે તે સ્વપ્નને વધુ ઊંચાઈએ લઈ જવાની દિશામાં આપણે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ।
2: રાજ્ય સરકાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં નવી 6 શાળાને મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત જિલ્લાના શૈક્ષણિક વિકાસને વેગ આપવા ઉના તાલુકામાં પસવાડા, માણિકપુર, કાળાપાણ, ખત્રીવાડા, એલમપુર અને વાસોજ એમ નવી કુલ 6 સંયુક્ત શાળા તૈયાર કરાશે। મુખ્યમંત્રી

મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવી શાળાઓની મંજૂરી પત્ર જિલ્લા શિક્ષણ અધિકારી એમપી બોરિયાને એનાયત કરાયા હતા. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી છે. આ સાથે ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. નવસારી જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાં ગરમીમાં રાહત મળી છે. નવસારીના અમારા પ્રતિનિધિના જણાવ્યા પ્રમાણે નવસારી, જલાલપોર અને ગણદેવીમાં સારો વરસાદ થયો છે, જ્યારે ચીખલી, વાંસદા અને ખેરગામમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો વરસાદ થયો હતો. દરમિયાન હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે. તાપીમાં પણ સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદ વચ્ચે જર્જરિત મકાનની ગેલેરી તૂટી ગયાના અહેવાલ છે. મહેસાણાના બહુચરાજી તાલુકા પંચાયત કચેરીએ આવતીકાલથી લોક ફરિયાદ નિવારણ શિબિર શરૂ કરાશે. લોકોને સરકારી કામો, અરજીઓ અને વહીવટી પ્રશ્નોના નિરાકરણ માટે હવે જિલ્લા કે તાલુકા મથકે નહીં જવું પડે. દર મહિનાની 1-થી 10 તારીખ દરમિયાન દરેક તાલુકા પંચાયત કચેરી ખાતે તબક્કાવાર શિબિર યોજાશે, જેમાં પડતર પ્રશ્નો અને વિવિધ વહીવટી સેવાઓનો સ્થળ પર જ ઝડપી ઉકેલ લાવવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા, હવે સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક જયંતિ ચૌધરી. મહેસાણા જિલ્લામાં ચોમાસુ પાકનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે, જેમાં કપાસ અને ઘાસચારા સહિત શાકભાજીનું વાવેતર શરૂ કરાયું છે. અત્યારે જિલ્લામાં 7,257 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે, જેમાં સૌથી વધુ કપાસનું 5,411 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે, તેમજ 945 હેક્ટર જમીનમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. 705 હેક્ટર જમીનમાં શાકભાજીનું વાવેતર કરાયું છે. વરસાદ બાદ વાવેતરના વિસ્તારમાં વધારો થશે. હાલ તો ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જિલ્લામાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવ યોજાયો, જેમાં બાલવાટિકાની સાથે ધોરણ 9 અને ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો. જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને પુનઃ પ્રવેશ પણ અપાયો. પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષને લઈ જિલ્લામાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા. સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર પણ કરાયા. ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે જિલ્લામાં 51 બાયો રિસોર્સ સેન્ટર યુનિટ કાર્યરત કરાયા છે. દેશી ગાયો ન હોય તેવા ખેડૂતો માટે BRC યુનિટ આશીર્વાદરૂપ બન્યું છે. આ કેન્દ્રો ઉપરથી ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, અગ્નિઅસ્ત્ર, ભૂમાસ્ત્ર જેવા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટકો વાજબી ભાવે પૂરા પાડવામાં આવે છે. જિલ્લામાં 254 જેટલા મોડેલ ફાર્મ તૈયાર કરાયા છે, જેથી ખેડૂતો પ્રત્યક્ષ પ્રાકૃતિક ખેતી જોઈ શકે. ખેડૂતોએ હવે પ્રાકૃતિક ખેતીનું વિજ્ઞાન સમજી સમર્પણ ભાવ સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે. એશિયાના સૌથી મોટા મસાલા બજાર ઊંઝા રેલવે સ્ટેશનથી અસમ રાજ્યના અજારા માટે મસાલા ભરેલી પાર્સલ સ્પેશિયલ ટ્રેનને લીલી ઝંડી આપી રવાના કરાઈ. આ ટ્રેનથી ઊંઝાના પ્રખ્યાત મસાલા પૂર્વ ભારત સુધી વધુ ઝડપી, સુરક્ષિત અને સરળતાથી પહોંચશે. આ સુવિધાથી પરિવહન ખર્ચ ઘટશે અને વેપારીઓને માલ મોકલવામાં સરળતા રહેશે. જિલ્લામાં પશુપાલકોના પશુઓ માટે ગાભણ અને વિયાણ બાદ ખાણદાણ સહાય યોજના પશુપાલન વિભાગ દ્વારા અમલમાં છે. પશુપાલન વિભાગ દ્વારા આ યોજના હેઠળ લાભાર્થી પ્રમાણે 150 કિલોગ્રામ ખાણદાણ નિઃશુલ્ક વિતરણ કરાય છે. લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ પર મોટી સંખ્યામાં અરજીઓ આવી છે, જેથી આઈ ખેડૂત પોર્ટલ પર ડિજિટલ ડ્રો કરવામાં આવ્યો. ડ્રો દ્વારા નક્કી થયેલ લાભાર્થીઓની અરજીની ચકાસણી કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થતાં લાભાર્થીઓને 150 કિલોગ્રામ ખાણદાણ વિતરણ કરાશે.
ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી દર્દીઓને સારવાર દરમિયાન પોષણયુક્ત આહાર મળી રહે અને તેમના આરોગ્યમાં સુધારો થાય તે માટે નિક્ષય મિત્ર

યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ સમાજસેવી સંસ્થાઓ તેમજ દાતાઓ નિક્ષય મિત્ર બનીને ટીબી દર્દીઓને પોષણ કીટ પ્રદાન કરી રહ્યા છે. આ પોષણ કીટમાં દાળ, ચણા, તેલ તેમજ ખાદ્ય સામગ્રીનો સમાવેશ કરાયો છે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર, લેખક જયંતિ ચૌધરી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આશિષ દેસાઈને સાંભળીએ. રચના છે સુધીર દેસાઈની.

હેમા દેસાઈને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી નયન દેસાઈની. કાર્યક્રમના અંતમાં સાંભળીએ જય શ્રી શિવરામને.

જય શ્રી શિવરામને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 થઈ રહ્યા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. નમસ્કાર.

370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા જાય છે. અમારી સાંજકાલીન સભાનો

0: addressing the first convocation of the Central Tribal University of Andhra Pradesh in Visakhapatnam. And that is the end of this news bulletin.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
2: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
3: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત.
5: અરે યે મસ્ત નિગાહેં ભૂલના નહીં હૈ, યે પહેલી મુલાકાત, યે પ્યાર ભરી બાતેં, જીને કે સહારે ઇન્હે ભૂલના નહીં હૈ.

0: वाले के सपनों की महफिल में।
1: ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
4: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: सभी का स्वागत है. शुभ संध्या साथियों, कार्यक्रम का पहला गीत हम लाए हैं आपके लिए कुमार सानू और अलका याग्निक की आवाजों में. गीतकार हैं समीर, संगीतकार हैं जतिन ललित और फिल्म का नाम है गुलाम.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: અરે ભાઈ, સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: શ્રોતા મિત્રો, સુગમ સંગીતના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો ભદ્રાયુ ધોળકિયાને. હવે પછીની આ રચના છે સાગર નવસારવીની.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ એ સમાપ્ત કરીએ. આજના કાર્યક્રમમાં આપે ભદ્રાયુ થોડકિયાના સ્વરમાં રાહી ઉધારિયા અને સાગર નવસારવીની રચનાઓ સાંભળી. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપને જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનાર કાર્યક્રમોની રૂપરેખા તથા આવતીકાલે પ્રસારિત થનાર વિશેષ કાર્યક્રમોની માહિતી.

થોડી જ વારમાં એટલે કે 6:30 વાગ્યે આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026 અંતર્ગત ધ ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની પ્રથમ સેમીફાઇનલ મેચનો આંખે દેખ્યો અહેવાલ અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું, જેનો સમય આ મુજબ છે. 6:30 થી 7:09 સુધી, ત્યારબાદ 7:22 થી 7:50, 8:00 થી 8:45 સુધી તથા 9:15 થી રમતના અંત સુધી.

શ્રોતા મિત્રો, આવતીકાલના કાર્યક્રમો વિશે આપને જણાવી દઈએ. આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સાંભળશો. 6:35 શ્રી રામચરિત માનસ ગાન. કૃષિ માહિતી 6:45 જેમાં વૃક્ષોના ફાયદા વિશે માહિતી આપશે કાનન છાયા. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત સાંભળશો. 7:30 શાસ્ત્રીય સંગીતમાં ઈશિતા ઉમરાણીયાનું ગાયન રાગ બૈરાગી. 7:55 પર્યાવરણ વિષયક શ્રેણી 5 જેમાં ચોમાસામાં સ્થળાંતર કરતા પક્ષીઓ, રજૂઆત કૃપા જીવરાજાની. ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30, કલાકાર છે નારાયણનાથ નાથજી. 8:50 વિજ્ઞાન કાર્યક્રમમાં આયુર્વેદ જીવન વિજ્ઞાન એ વિશે માહિતી આપશે ડોક્ટર ચંદ્રકલાબેન પંડિત.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી શકશો 9:15 સવારે 10:30 લોકસંગીતમાં પ્રવીણકુમાર વ્યાસના સ્વરમાં લોકગીતો અને શિવદાન મહેડુ રજૂ કરશે દુહા છંદ. શ્રોતા મિત્રો, 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો સાંભળશો. ગુજરાતી ગીતોનો સમય રહેશે 12 વાગ્યાનો. 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન છે. 1:10 સુગમ સંગીત સાંભળશો. ફોજી દોસ્તોનો કાર્યક્રમ જય ભારતી 1:30 તથા 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો આપ સાંભળી શકશો.

આવતીકાલે સાંજે 5:10 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત. 6 હવેલી સંગીત ના કલાકાર છે મયંક શુક્લા. શ્રોતા મિત્રો, આ હતા અમારા આજે તથા આવતીકાલે પ્રસારિત થનાર કાર્યક્રમો. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:20 સંસ્કૃતમાં સમાચાર, જે અમે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. બે દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકા તરીકે રાજ્યના ખેલાડી રાજલ વાડાની પસંદગી. સમાચાર વિગતવાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારપૂર્વક કહ્યું, મજબૂત અર્થતંત્ર મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો નાખે છે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીના સમાપન સત્રને સંબોધતા શ્રી સિંહે રસાયણ ઇલેક્ટ્રોનિક્સ જહાજ નિર્માણ અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં મજબૂત હાજરીના કારણે ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.

0: आज हमारा भारत आत्मनिर्भरता के रथ पर सवार होकर वैश्विक कुरुक्षेत्र में हुंकार भर रहा है और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा। और जिस तरह से गुजरात अपनी रिमार्केबल ग्रोथ जर्नी को आगे बढ़ा रहा है, मुझे पूरा विश्वास है कि यह राज्य भारत की डिफेंस मैन्युफैक्चरिंग कैपेबिलिटीज और टेक्नोलॉजिकल एक्सलेंस को आगे बढ़ाने में एक लीडिंग रोल प्ले करेगा।
1: સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ દેશની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું, ભારતનું સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન વર્ષ 2014માં અંદાજે 46,000 કરોડ હતું, જે હાલમાં નોંધપાત્ર રીતે વધીને 1,78,000 કરોડ રૂપિયા થયું છે. શ્રી સિંહે કહ્યું, વડોદરામાં તાતા સમૂહ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા હોવાથી વડોદરા હવે ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની સૈન્ય વિમાન ઉત્પાદન સુવિધાનું ઘર છે, જે દેશની અવકાશયાત્રામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસની આ પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે.
2: આજ 4 વિજયાશ્રીમાં કુલ 3,34,000 કરોડ રૂપિયાના રોકાણ સાથે 3,759 MOU થયા છે અને અંદાજે 1,97,000 રોજગારીની તકો ઉભી થવાની છે. આ રોકાણો ગુજરાતના GDP તથા માથાદીઠ આવકમાં વધારો કરવો અને રોજગારીના નવા અવસર સર્જવાના સરકારે જે લક્ષ્યાંકો નક્કી કર્યા છે તેને આગળ વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
1: કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજનસિંહે કહ્યું, ગુજરાત પાસે આંતરદેશીય મત્સ્યપાલનની અપાર ક્ષમતા છે. રાજ્યના અનેક જિલ્લાઓના ગામડાઓમાં આવેલા તળાવોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, આ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરીને બ્લુ ઇકોનોમીને વેગ આપી શકાય છે. વડોદરામાં VGRCના સમાપન સમારોહને સંબોધતા શ્રી સિંહે ગુજરાતને આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે દેશનું પાવર હાઉસ બનાવવા માટેની વ્યૂહરચના પણ રજૂ કરી હતી. સાથે જ તેમણે રાજ્ય સરકાર, હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ સાહસિકોને એકસાથે મળીને ગુજરાતને આંતરદેશીય મત્સ્ય ઉદ્યોગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવા સમયબદ્ધ આયોજન માટે આહવાન કર્યું હતું. રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો. સોશિયલ મીડિયા સંદેશમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 55% વધારીને 58% કરાયું છે. ઉપરાંત વધારેલા ભથ્થાનું એરિયર્સ એટલે કે બાકી રહેતી રકમ પણ તેમને ચૂકવાશે. તેનાથી કર્મચારીઓને 24 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ થશે. આ અંગેના વિગતવાર આદેશ ટૂંક સમયમાં જાહેર કરાશે તેમ પણ શ્રી સંઘવીએ ઉમેર્યું. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશીરીયાએ દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદ CCHFWની 16મી બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું. કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તેમણે રાજકોટ એઇમ્સમાં અંગોના પ્રત્યારોપણની સુવિધા શરૂ કરવા, ખાદ્ય દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવા અને એન્ટીબાયોટિક્સના અનિયંત્રિત ઉપયોગ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સમક્ષ રજૂઆત કરી. રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના ડિજિટલ આરોગ્ય અભિયાનને વેગ આપીને રાજ્યના તમામ નાગરિકોના આરોગ્ય અને સુખાકારીને સુનિશ્ચિત કરવા અવિરત કાર્યરત રહેશે તેમ પણ શ્રી પાનશીરીયાએ ઉમેર્યું હતું. શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈએ કહ્યું, ઘન કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી છે. ગાંધીનગરમાં ઘન કચરા વ્યવસ્થાપન અધિનિયમ 2026ના અમલીકરણ માટે રાજ્યકક્ષાની કાર્યશાળાને સંબોધતા શ્રી દેસાઈએ ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકજાગૃતિ માટેના શ્રેષ્ઠ માધ્યમ ગણાવ્યા. તેમણે નવનિર્વાચિત પદાધિકારીઓએ માત્ર વહીવટકર્તા બનીને રહેવાની જગ્યાએ ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવી કાયદાના કડક અમલમાં જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે તેમ પણ જણાવ્યું.
3: ખાસ કરીને આ લેગસી વેસ્ટ એટલે કે આ કચરો ભેગો થવો નહીં જોઈએ, ને એટલા માટે આપણે એનું સ્થળ પર જ એનું વર્ગીકરણ કરી દેવું જોઈએ. તો આના અમલ માટેની જવાબદારી સ્વચ્છ ભારત મિશનની નથી, પરંતુ દરેકે દરેક નાગરિકની છે. અને દરેક નાગરિકમાં આપણે એક ફેસિલિટેશન લીડર તરીકે આગળ આવીએ અને આ મિશનને સફળ બનાવીએ એવી શુભેચ્છા.
1: આ પ્રસંગે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ એમ થેન્નારસને કહ્યું, હવેથી કચરાનું 4 ભાગમાં વર્ગીકરણ ફરજિયાત બનશે. પ્રથમ તબક્કે સરકારી કચેરીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં 4 ડબ્બાની પ્રણાલી લાગુ કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABAD ને ફોલો કરશો. પાટણના રાધનપુરમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે પોલીસ તપાસ હાથ ધરાઈ. ઓપરેશન મ્યુલ હન્ટના બીજા

તબક્કાના અભિયાન હેઠળ તપાસ દરમિયાન જણાયું કે શ્રમિકોને દર મહિના કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવાતા હતા. ત્યારબાદ પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને સીમકાર્ડ સહિતની બેન્કિંગ કીટ આરોપીઓ તેમના કબજામાં લેતા હતા. સમન્વય પોર્ટલ પર તપાસમાં એક વ્યક્તિના નામે ચાલતા બે ખાતા સામે દેશના વિવિધ રાજ્યમાંથી 38 સાયબર છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાતા આ ખુલાસો થયો છે. રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ

0: રાજ્યમાં આગામી 6 જુલાઈ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર સામાન્ય વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थाना में हमने दिए है. इसमें जो भारी वर्षा का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है. हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरूच और नर्मदा. वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, दाल, बलसर, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया. ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है वो हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा 1 जुलाई को.
0: બીજી તરફ સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. દરમિયાન સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ નવસારી તાલુકામાં નોંધાયો, જ્યારે અમરેલીના સાવરકુંડલા અને આણંદના પેટલા તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો. આ સિવાયના તાલુકામાં 2.5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું. રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદ થયાના અહેવાલ છે. ડાંગમાં પણ આજે સૌથી વધારે 1.5 ઇંચ જેટલો વરસાદ વઘઈ તાલુકામાં નોંધાયો, જ્યારે આહવા, સુબીર અને સાપુતારા તાલુકામાં વરસાદ થયો. નવસારીમાં સૌથી વધુ 2 ઇંચ જેટલો વરસાદ જલાલપુરમાં નોંધાયો, જ્યારે ગણદેવી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સાંજે 5 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ વરસાદ જેટલો નોંધાયો હતો. સુરત અને નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિના અધ્યક્ષના નામની જાહેરાત કરવામાં આવી. સુરતમાં શહેર ભાજપના અધ્યક્ષ પરેશ પટેલે 12 સમિતિના અધ્યક્ષની જાહેરાત કરી, જ્યારે નવસારી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કુલ સ્થાયી અધ્યક્ષ તરીકે મુકેશ અગ્રવાલ અને પરિવહન સમિતિના અધ્યક્ષ તરીકે ભાવિન નાયકની નિમણૂક થઈ. થાઇલેન્ડના નાખોન રચ્ચા સીમામાં આવતીકાલથી યોજાનારી 16મી એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડાની પસંદગી થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા સંદેશમાં રાજલવાડાની સાથે ટીમમાં પસંદગી પામનારા અર્પિતા વાઢેર અને ફોરમ કગધરાને પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ આ સ્પર્ધામાં એશિયાની કેટલીક મજબૂત યુવા વોલીબોલ ટીમનો સામનો કરશે. રાજ્યના વિવિધ જિલ્લાના રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ. મહેસાણામાં અભિયાન અંતર્ગત 2 દિવસમાં 2,30,000 જેટલા 5 વર્ષ સુધીના બાળકોને રસી અપાઈ, જ્યારે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના ચિકિત્સા વિભાગે પોલિયો રસીકરણ અભિયાનના પ્રથમ જ દિવસે 3,567 બાળકોને પોલિયોની રસી પીવડાવી પશ્ચિમ રેલવેના તમામ મંડળોમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. મહેસાણામાં યોજાયેલા જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં દવા, નાણાકીય, ખાદ્ય ઉત્પાદન અને સેવા સહિતના ક્ષેત્રની 25થી વધુ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ 500થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો. તેના માધ્યમથી યુવાનોએ ખાનગી ક્ષેત્રની નામાંકિત કંપનીઓમાં સીધી પસંદગી પામવાની તક મળી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર એસકે પ્રજાપતિએ ઉમેદવારોને તેમની ક્ષમતા વિકસાવવા અને મળેલી તકનો મહત્તમ લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું. વડોદરામાં મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું સમાપન. 2 દિવસમાં 3,34,000 કરોડ રૂપિયાના કરાર થયા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, ગુજરાત ટૂંક સમયમાં સંરક્ષણ ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો. પાટણમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડ મામલે 3 આરોપી સામે ગુનો નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને થાઇલેન્ડની એવીસી એશિયન મહિલા અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમના સુકાની તરીકે રાજ્યના ખેલાડી રાજલવાડા પસંદગી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરાર કર્યા. અને ફૂટબોલ ફિફા વિશ્વકપમાં આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં કેન્દ્રીય જનજાતીય યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે હાકલ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોને ફક્ત પોતાની પ્રગતિ માટે જ નહીં, પરંતુ નબળા વર્ગોના ઉત્થાન માટે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પણ પ્રયત્નશીલ રહેવું જોઈએ.

0: જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું કે દરેક શિક્ષિત યુવાને પછાત વર્ગોને આગળ વધારવામાં મદદ કરવી જોઈએ અને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં યોગદાન આપવું જોઈએ.
1: वर्ष 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: અર્થપૂર્ણ શિક્ષણના મહત્વ અંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક શિક્ષણને વ્યવહારુ જ્ઞાન સાથે જોડવું જોઈએ અને નવી કુશળતા પ્રાપ્ત કરતી વખતે તેમના સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડાયેલા રહેવું જોઈએ.
1: જનજાતીય વિશ્વવિદ્યાલય છે, વિશેષ રૂપે એ અપેક્ષા ભી કી જાતી હૈ કે વે જનજાતીય ભાષા બોલિયા કે સંરક્ષણ પર મિશન મોડ મે કામ કરેંગે. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सावरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: आ प्रसंगे शिक्षण मंत्री धर्मेंद्र प्रधाने कहूं कि देश की ज्ञान प्रणाली ना मूल आदिवासी समाज में छे, जमणे प्रकृति, जंगलों, कृषि और पशुपालन नु अमूल्य ज्ञान साचव्यू छे. तेमणे कहूं कि आ परंपरागत ज्ञान ने समकालीन जरूरियातों अनुसार स्वीकारवू जोईए. प्रधानमंत्री नरेन्द्र मोदी आज हूल दिवस निमित्ते विदेशी शासन अन्याय सामे अड़ग रही लड़नारा सिद्धो कान्हू, ચંદ ભૈરવ, ફૂલો જાનો સહિત તમામ બહાદુર આદિવાસી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ કહ્યું કે હોલ દિવસ એ આદિવાસી સમુદાયની અસાધારણ હિંમત અને અતૂટ ભાવનાનું શક્તિશાળી પ્રતીક છે, જેમણે માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે આદિવાસી ગૌરવ અને સન્માનના રક્ષણ માટે તેમના સંઘર્ષ અને બલિદાનની ગાથા દેશવાસીઓને ઉર્જા અને પ્રેરણા આપતી રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતના વડોદરામાં આજે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનના સમાપન સત્રને સંબોધતા જણાવ્યું હતું કે મજબૂત અર્થતંત્ર એ મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો છે.
2: આત્મનિર્ભર ભારત કા મતલબ હૈ એક એસા ભારત જો આત્મવિશ્વાસ સે ભરા હુઆ હો ઓર જો દુનિયા કે સાથ બરાબરી કે આધાર પર એક ઇક્વલ પાર્ટનર કે રૂપ મે કામ કરે. हम टेक्नोलॉजी ट्रांसफर और ज्वाइंट वेंचर्स को भी बढ़ावा देते हैं कि इसका फायदा भारत के लोगों को मिले और भारत की अपनी कैपेबिलिटीज का निर्माण भी यहां पर हो. और मुझे विश्वास है कि इसमें गुजरात भारत के डिफेंस मैन्युफैक्चरिंग और इनोवेशन इकोसिस्टम का एक महत्वपूर्ण स्तंभ बनकर खड़ा होगा.
0: શ્રી સિંહે કહ્યું કે વડોદરા ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રનું પહેલું લશ્કરી વિમાન ઉત્પાદન સુવિધાનું કેન્દ્ર છે. ટાટા ગ્રુપ અને એરબસ સંયુક્ત રીતે C-295 પરિવહન વિમાનનું ઉત્પાદન કરી રહ્યા છે.
2: 2014 મે હમારા ડોમેસ્ટિક ડિફેન્સ પ્રોડક્શન એપ્રોક્સિમેટલી 46,000 કરોડ થા, લેકિન આજ હમારા ડિફેન્સ પ્રોડક્શન બઢકર 1,78,000 કરોડ રૂપિયે તક પહોંચ ચુકા હૈ. इसके अलावा भारत का डिफेंस एक्सपोर्ट अप्रॉक्सिमेटली 39,000 करोड़ का कर लिया है और आत्मनिर्भरता के इस लक्ष्य को प्राप्त करने में गुजरात अपनी बहुत ही महत्वपूर्ण भूमिका का निर्वाह कर सकता है.
0: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલન દરમિયાન 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે, જેનાથી આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં 1,97,000થી વધુ રોજગારીની તકો ઊભી થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ FCRA 2.0 પોર્ટલ અને ઇલેક્ટ્રોનિક ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા EOCI કાર્ડ લોન્ચ કર્યું. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે બંને પહેલ નાગરિક સેવાઓમાં સુવિધા કરશે અને FCRA પોર્ટલ દ્વારા દાન મેળવનારાઓને આવતી મુશ્કેલીઓનો ઉકેલ આવશે. તેમણે કહ્યું કે જ્યારે ઇરાદો સ્પષ્ટ હોય, નીતિ પારદર્શક હોય અને ટેકનોલોજીને અપનાવવાની માનસિકતા હોય, ત્યારે પ્રામાણિક લોકો માટે તમામ પ્રકારના શાસન સરળ બને છે. તેમણે ભાર મૂક્યો કે ખોટું કરનારાઓ સામે કડક દેખરેખ પ્રણાલી સ્થાપિત થાય છે અને દેશ વધુને વધુ સુરક્ષિત બને છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જી

0: govinsgu અને મારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે ભારતે 26થી વધુ દેશો સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે ગેરકાયદેસર સ્થળાંતર, શોષણકારી પ્રથાઓ, કપટી મધ્યસ્થી અને માનવ તસ્કરીનો સામનો કરવા માટે રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં માનવ સંસાધન ગતિશીલતા મંચમાં સંબોધતા વિદેશમંત્રીએ જણાવ્યું હતું, સલામત અને કાયદેસર ગતિશીલતા પ્રત્યે દેશની પ્રતિબદ્ધતા ઈ ગ્રેટ પ્લેટફોર્મમાં પ્રતિબિંબ થાય છે, જેની સ્થાપનાથી અત્યાર સુધી 50 લાખથી વધુ ઇમિગ્રેશન મંજૂરીઓ જારી કરી છે. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત સલામત, વ્યવસ્થિત અને કાયદેસર પ્રવાસન સુનિશ્ચિત કરવા માટે દ્વિપક્ષીય સહયોગની જરૂરિયાતને પણ સમજે છે. વિદેશમંત્રીએ કહ્યું કે ટેકનોલોજીકલ નવીનતા અભૂતપૂર્વ ગતિએ ઉદ્યોગોને નવું સ્વરૂપ આપી રહી છે. વિશ્વ ગહન પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે અને કૃત્રિમ બુદ્ધિમત્તા, ઓટોમેશન, ડિજિટલાઇઝેશન અને હરિત પરિવર્તન ભવિષ્યના અર્થતંત્ર માટે જરૂરી કુશળતાઓને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. જનરલ ધીરજ શેઠે 31મા ભૂમિદળના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 4 દાયકાથી વધુ સમય સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થયા હતા. જનરલ શેઠ પુણેમાં ખડકવાસલા નેશનલ ડિફેન્સ એકેડેમી NDAના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ જનરલ દ્વિવેદીનું સ્થાન લેશે. જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી 16મા ભારત જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા માટે આવતીકાલે સાંજે નવી દિલ્હી પહોંચશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ શિખર સંમેલન બંને પક્ષોને દ્વિપક્ષીય સહયોગના તમામ પાસાઓની સમીક્ષા અને મજબૂતીકરણ કરવાની અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક પૂરી પાડશે. મુલાકાતના બીજા દિવસે પ્રધાનમંત્રી તાકાઇચીનું રાષ્ટ્રપતિ ભવનમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ફિફા વિશ્વકપમાં મોરક્કો અને પેરાગ્વે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી ચૂક્યા છે. આજે રાત્રે આઇવરી કોસ્ટ ટેક્સાસમાં નોર્વે સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થશે. ગઈકાલે મોડી રાતે હ્યુસ્ટનમાં જાપાન પર 2-1થી વિજય મેળવીને બ્રાઝિલે રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને શિક્ષણનો ઉપયોગ ન્યાયી અને સમાવેશી સમાજ બનાવવાના સાધન તરીકે કરવા હાકલ કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મજબૂત અર્થતંત્રને મજબૂત સંરક્ષણ ક્ષમતાઓનો પાયો ગણાવ્યો. ગુજરાતના વડોદરામાં 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં 3,34,000 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારતે 26થી વધુ દેશ સાથે 28 પ્રવાસન અને ગતિશીલતા ભાગીદારી પર કરાર કર્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
1: આઈએ સુને કાર્યક્રમ હવા મહેલ.